નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ.

સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર। સૂર્ય

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ તમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.
3: ગીતામૃતમની આ યાત્રામાં છેલ્લે આપણે પાંચમો અધ્યાય સંપૂર્ણ થયો તે જોઈ રહ્યા હતા. પાંચમા અધ્યાયની અંતમાં એક સરસ વાત કૃષ્ણના મુખે આપણને સાંભળવા મળી, એ હતી જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ. જે માણસ મને જાણી લે છે તે શાંતિને પ્રાપ્ત કરે છે, મને એટલે પરમાત્માને, પરમ ચૈતન્યને, ઈશ્વરને. જે નામ આપણે આપવું હોય તે આપણે આપીએ, પણ જે પરમ તત્વ છે એ પરમ તત્વને જે માણસ સમજી લે છે તે પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. સાવ સાદી સીધી સમજણની આ વાત છે કે ઈશ્વરીય તત્વને સમજી લો તમે તો તમને પછી શાંતિ જ શાંતિ છે, કોઈ ઉધામાં રહેતા નથી જીવનના. જેના માટે આગળ બહુ જ વાત થઈ છે, આનંદમય, મોક્ષ, મુક્તિ, આવા મોટા શબ્દોને આપણે ભૂલી જઈએ તો પણ જેણે ઈશ્વરીય તત્વને ઓળખ્યું છે એ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. ઈશ્વરીય તત્વ કેવું એની આગળ એ શ્લોકમાં વાત કરી હતી કે ભોગતારમ યજ્ઞ તપસામ, યજ્ઞ તપ વગેરેનો ભોગતા કોણ? તો પરમેશ્વર. તમે તમારીનું મમત્વ જે છે એ મમત્વને વિસારી દીધું.

છે, તો પછી આ યજ્ઞ તપસામ ભોક્તારમ, યજ્ઞ અને તપસ ભોક્તા કોણ? પરમેશ્વર. આ સમસ્ત લોકનો, સમસ્ત બ્રહ્માંડનો, આખી સર્ગ પ્રવૃત્તિનો હું ઐશ્વર્ય જેના હાથમાં છે તે પરમેશ્વર, એ છે જે પરમ તત્વ છે તે, એ જ ભૂત માત્રનું, પ્રાણી માત્રનું સુહૃદ છે, પ્રાણી માત્રનો મિત્ર છે, હૃદયનો પ્રેમી છે, આત્મીય છે, એવા ઈશ્વર તત્વને જેણે જાણી લીધું છે જ્ઞાન માર્ગથી કે કર્મ માર્ગથી, એ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે, એવું આપણે પાંચમા અધ્યાયના અંતમાં જોયું હતું. છઠ્ઠા અધ્યાયમાં થોડુંક તો આનું આ યાદ કરે છે. શરૂઆતમાં પહેલો શ્લોક આપણે જોઈએ, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ. બહુ જ સરળ વાત છે. કાર્યમ કર્મ કરોતિ યઃ, કોઈ પણ સમજી શકે એવા શબ્દો છે. કરવા યોગ્ય કર્મ, કાર્યમ કર્મ, જે કાર્ય કર્મ છે. કાર્ય કર્મ એટલે ધર્મીય કર્મ, ધર્મ એટલે સમષ્ટિ, સમષ્ટિ સાથેના તાદાત્મ્યને, સમષ્ટિની વ્યવસ્થાને આપણે ધર્મ કયો છે. એને માટે જે કંઈ કરવાનું છે, માત્ર પોતાને માટે નહીં, એવું કર્મ જે પણ વ્યક્તિ કરે છે, કાર્યમ કર્મ કરોતિ યઃ, જે આવું કાર્ય કરવા યોગ્ય કર્તવ્ય કર્મ જે માણસ કરતો રહે છે, એ કેવી રીતે કરશે? પછી સમષ્ટિ માટે કરે છે, ધર્મ માટે કરે છે, એટલે પોતાને માટે કરતો જ નથી. એટલે એની સામે આ કર્મના ફળને હેતુ રૂપે માનવાની આવશ્યકતા રહેતી નથી. આટલા માટે હું કરું છું એમ નહીં, આ તો ધર્મીય કર્મ છે એટલે મારે કરવાનું છે. એટલે કર્મ ફળનો આશ્રય એને લેવાનો રહેતો જ નથી. ફળને આશ્રય રાખીને કામ કરવાની વાત હોય, આગળ આપણે આ જોઈ ગયા છીએ એટલે અહીંયા હું બહુ લાંબુ નહીં કરું, પણ અહીંયા સ્પષ્ટ છે, અનાશ્રિત કર્મ ફલમ, કર્મના ફળનો આશ્રય લીધા સિવાય કર્તવ્ય કર્મ જે કરે છે, કર્મફળનો આશ્રય લઈને કરે તો એ કામનાઓ આવી ગઈ અને એટલે એ કર્મ નિષ્કામ કર્મ રહ્યું નહીં. કર્મફલમ અનાશ્રિત્ય, કર્મફળનો આશ્રય લીધા સિવાય કાર્યમ કર્મ કરોતિ. હું અધ્યાપક છું તો મારું અધ્યાપક તરીકેનું જે કામ છે એ ધર્મીય કામ છે. મારે મારી સંપૂર્ણ શક્તિઓથી, મારી અંદર જે કંઈ છે એ ક્ષમતાઓથી, મને સમજાતું ના હોય તો ગ્રંથોનો આશ્રય લઈને મારા વિદ્યાર્થીને સારામાં સારી રીતે સમજાવવું એ મારું કર્તવ્ય કર્મ છે, એ કરે છે. ફળના આશ્રય લીધા સિવાય કરે છે. આ કર્તવ્ય કર્મ છે ને મારે કરવાનું છે. ફળ મળશે, મળવાનું હશે તો, નહીં મળવાનું હશે તો નહીં મળશે, મળે જ છે. કર્મ કરો એટલે ફળ મળે, પણ એનો આશ્રય લેવાની વાત નથી, એના જ માટે કર્મ કરવાની વાત નથી. અનાશ્રિત કર્મફલમ, અનાશ્રિત કર્મફલમ, કર્મફળનો આશ્રય લીધા સિવાય કર્મ કરોતિ યઃ, જે કર્મને કરે છે, પણ ગમે તે કર્મની વાત નથી, કાર્યમ કર્મ કરોતિ યઃ, જે કાર્ય કર્મ કરે છે. કાર્ય એટલે કરવા યોગ્ય કર્તવ્ય કર્મને જે કરે છે, સ સંન્યાસી ચ યોગી ચ, એ સંન્યાસી કો કે એને યોગી કો, બંને એક સરખા છે. કર્મયોગી અને કર્મ સંન્યાસીની વાત આપણે પાંચમા અધ્યાયમાં બહુ ગંભીરતાપૂર્વક જોઈ ગયા છીએ એટલે અહીં વિસ્તાર નથી કરતા, પણ આ એમ કહે છે કે એને સંન્યાસી કો કે એને યોગી કો. નચાગ્નિર નચાક્રિયઃ, આપણે સામાન્ય રીતે સંન્યાસી કે યોગી એને ઓળખવાના હોય તો આપણે આવી રીતે ઓળખતા હોઈએ છીએ.

ઓળખતા હોઈએ છીએ કે માણસ સંન્યાસી થઈ ગયો છે, એટલે એણે ભગવા પહેર્યા છે, એણે પોતાની જાતનું બધું કર્મ કરી લીધું છે, પોતે હવે છે નહીં, એ રીતે બદલાઈ ગયો છે, પોતાનું નામ બદલાઈ ગયું. એટલે આપણે એમ કહીએ સંન્યાસીને કે પહેલાં શું હતા, જે ગ્રહસ્થ હતા તે વખતે એને આપણે પૂર્વાશ્રમ કહીએ છીએ, એ જન્મ ખતમ કરી નાખ્યો, એનું અગ્નિકર્મ પૂરું થઈ ગયું. અગ્નિ એને આપણે બહુ પ્રાધાન્ય આપતા હોઈએ છીએ, કોઈને નાતમાંથી બહાર મૂકવાનું હોય તો કહીએ એના દેવતા પાણી બંધ કર્યા. અગ્નિ અગ્નિકર્મ બંધ કર્યું એટલે સંન્યાસી થઈ ગયો, એવું જરૂરી નથી. ભગવા પહેર્યા એટલે સંન્યાસી થઈ ગયો એવું જરૂરી નથી. દંડી થયો એટલે સંન્યાસી થયો જરૂરી નથી. માત્ર સંન્યાસી એટલે અગ્નિનો ત્યાગ કરનાર, અગ્નિનો ત્યાગ કરનાર એટલે ગાર્હસ્થ કર્મોનો ત્યાગ કરનાર. અક્રિયઃ, ક્રિયાઓ બધી આપણી જે દૈનંદિન છે, બ્રાહ્મણ તરીકેની ક્રિયા, ક્ષત્રિય તરીકેની ક્રિયા, પતિ તરીકેની ક્રિયા, પત્ની તરીકેની ક્રિયા, આ બધી ક્રિયાઓનો ત્યાગ થયો અને એક બાજુ બેસી ગયા ગુફામાં જઈને એને કહેવા કે આ તો યોગીજી છે, એ પણ જરૂરી નથી. ન ચ અગ્નિર ન નિરગ્નિર ન ચ અક્રિયઃ. નિરગ્નિ એટલે અગ્નિનો ત્યાગ કર્યો કે ક્રિયાઓનો ત્યાગ કર્યો, એટલું માત્ર જેણે કર્યું એ સંન્યાસી નથી. એટલે જરા બેને જુદા પાડીએ, સંન્યાસી અને યોગી એવી બે વાત આગળ કરી છે, અહીંયા પણ આપણે બેને વાત કરીએ તો જેણે માત્ર અગ્નિનો ત્યાગ કર્યો છે એ સંન્યાસી છે એમ ના માનવું. અગ્નિ એટલે અગ્નિ ક્રિયાઓ, હોમ ક્રિયાઓ, હવન ક્રિયાઓ, ઘરની ક્રિયાઓ, અગ્નિહોત્રની ક્રિયાઓ, આ બધાનો ત્યાગ કરી દીધો અને સંન્યાસી થઈ ગયા, ભગવાન પહેરી લીધા, દંડ હાથમાં ધારણ કરી લીધો, તો કે ના, એ વાત બરોબર નથી. એ જ સંન્યાસી છે એમ માનવું નહીં, અને બધી ક્રિયાઓનો ત્યાગ કરી અને એક બાજુ ગુફામાં બેસી ગયા અને એને આપણે યોગી કહીએ તો એ યોગી નથી. બંનેને જુદા પાડીએ કે ભેગા કરીએ, વાત આની આ છે કે ન સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચ અક્રિયઃ. એણે અગ્નિનો ત્યાગ કર્યો, અગ્નિકર્મનો ત્યાગ કર્યો, એણે પોતાને કરવાની ક્રિયાઓનો ત્યાગ કર્યો, અને એટલા માટે એને આપણે સંન્યાસી કહીએ કે યોગી કહીએ, સામાન્ય વ્યવહારમાં એમ કહેતા હોઈએ છીએ, સામાન્ય વ્યવહારમાં એમ કહેતા હોઈએ છીએ કે આ સંન્યાસીજી છે કે આ યોગીજી છે. યોગીઓના માટે કહેવાય કે એમને ભગવા પહેરવાની જરૂર નથી, પણ સંન્યાસી કે યોગી કહેવા માટે આ વસ્તુઓની જરૂર છે એમ માનવાની જરૂર નથી. જો એ કર્મફળનો આશ્રય લીધા સિવાય સંસારમાં રહીને પોતાના બધા જ કર્તવ્ય કર્મોનો નિભાવ કરતો હોય અને એ સતત સંસારમાં રહીને પણ આ રીતે નિર્લેપ ભાવને પામ્યો હોય તો એ સંન્યાસી પણ છે, એ યોગી પણ છે. યમ સંન્યાસમ ઇતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ. આ સંન્યાસને યોગને જુદા પાડવાની જે વાત છે એ અર્જુનને કહે છે કે રહેવા દે. બીજા શ્લોકમાં યમ સંન્યાસમ ઇતિ પ્રાહુ, જેને સંન્યાસ એમ કહેવામાં આવે છે, યોગમ અથવા જેને યોગ કહેવામાં આવે છે તો સંન્યાસી છે તે યોગી છે, યોગી છે તે સંન્યાસી છે. જેને સંન્યાસ એમ કહેવાયું છે તેને તું યોગ માન, અને નહીં અસંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. અને સંકલ્પોનો સંન્યાસ કર્યા સિવાય કોઈ માણસ યોગી બની શકતો નથી. એટલે જેને આપણે હમણાં આગળના અધ્યાયમાં જોયું ને, કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બેને જુદા પાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો અંતે તો એકના એક છે એમ એ વખતે કહેવાયું હતું. અહીંયા એની જરા વ્યાખ્યા કરે છે સારી રીતે કે
જેને તમે

સંન્યાસ કહો છો તે જ યોગ છે. અને યોગી બનવા માટે થઈને સંકલ્પોનો સંન્યાસ કરવો પડે, ત્યાગ કરવો પડે. સર્વ સંકલ્પનો સંન્યાસ, બધી પ્રકારના સંકલ્પોનો સંન્યાસ, સંકલ્પોનો સંન્યાસ. હું આમ કરીશ તો આમ થશે ને, હું આમ કરીશ તો આમ થશે ને, આમ કરવું છે માટે હું આમ કરીશ ને, આ સંકલ્પ અને વિકલ્પ મનના કામ છે. ત્યારે દર્શનો આપણે વાંચીએ ને ત્યારે મનનું કાર્ય શું, મનનું કાર્ય છે સંકલ્પ અને વિકલ્પ. આ સંકલ્પો અને વિકલ્પ તો મનની ક્રિયા છે, પણ મનને જીત્યું. યોગીની વાત કરતી વખતે આ વાત કરી છે અને જ્ઞાનીની વાત કરતી વખતે પણ આ વાત કરી છે. તો મનને જીત્યું, કારણ કે બધી ઇન્દ્રિયોને, બાહ્ય ઇન્દ્રિયોને અને અંદરની ઇન્દ્રિયોને પોતાના વશમાં લીધી. એનો અર્થ એ થયો કે મનની જે સંકલ્પ વિકલ્પાત્મક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને જીતી લીધી. ન સંકલ્પ હોય ના વિકલ્પ હોય. એટલે જો સાચા યોગી બનવું હોય તો એને પહેલા તો આ કામ કરવું જ પડે, સંન્યાસ કરવો પડે. શાનો સંન્યાસ કરવો પડે? ન્યાસ છોડી દેવું. શાનો સંન્યાસ કરવાનો? શું છોડવાનું? તો કે સર્વ સંકલ્પ, બધી પ્રકારના સંકલ્પો જે છે મનને થનારા, એ સંકલ્પો નો એને જ્યાં સુધી ત્યાગ નથી કર્યો ત્યાં સુધી એ યોગી નથી. જ્ઞાન અને કર્મયોગ ભેગા થઈ જાય છે અહીંયા આવીને. તો એણે પોતાના કર્મનો, સંકલ્પોનો સંન્યાસ કરીને એ યોગી બને છે. અને કોઈ પણ પ્રકારની કામનાઓ સિવાય કર્મ કરતો રહેનાર એ પણ યોગી બને છે. તો જેને તમે સંન્યાસ કહો છો તે જ યોગ છે. અને જેને તમે યોગ કહો છો તે પણ સંન્યાસ વિના શક્ય નથી. આરુરુક્ષોર્મુનેર યોગમ કર્મકારણ મુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃકારણ મુચ્યતે. બીજી રીતે આની આ વાત સમજાવે છે, સરસ રીતે સમજાવે છે. એમાં થોડો કાર્ય કારણ સંબંધ છે, આપણે સમજવો પડે. કાર્ય અને કારણ, જે કોઈ વસ્તુ બને છે તેને કાર્ય કહેવાય. આજે આ જુદી રીતે સમજીએ છીએ. અત્યાર સુધી કાર્યની જે વાત કરી છે ને એના કરતાં થોડુંક અલગ છે. કેવું અલગ છે? કે જે કંઈ બનેલી વસ્તુ છે તેને કાર્ય કહેવાય. દાખલા તરીકે માટીનો ઘડો છે, તો માટીનો ઘડો જે છે તે કાર્ય છે અને માટી છે તે કારણ છે. જેના લીધે, જેના વડે પેલું કાર્ય બને છે તે કારણ છે. વ્યાખ્યા આવી આપી છે નૈયાયિકોએ, કાર્ય નિયત પૂર્વવૃત્તિ કારણમ. કારણ એને કહેવાય જે કાર્યની પહેલા ચોક્કસપણે હોય. કારણ ના હોય તો કાર્ય ના હોય. કાર્ય છે તો કારણ હતું. આ કાર્ય કારણ સંબંધ છે. કાર્ય કારણ સંબંધ બધે જોવામાં આવે છે. બધા દર્શનોએ કાર્ય કારણ સંબંધની વાત કરી છે. હવે આ કહે છે કે કોઈ વ્યક્તિ છે એ યોગારૂઢ થવા ઈચ્છે છે. યોગારૂઢ થવું, યોગારૂઢ હોવું એ જો કાર્ય હોય તો એનું કારણ છે કર્મ. કર્મ એટલે નિષ્કામ કર્મ. અહીંયા જ્યારે કર્મ શબ્દ વપરાય છે ત્યારે કોઈ પણ કર્મ એવું આપણે કહેતા નથી. કારણ કે પહેલાને શું થવું છે? યોગારૂઢ થવું છે. યોગારૂઢ એટલે યોગ ઉપર જેણે આરોહણ કર્યું છે તે યોગની ઉપર, યોગને સિદ્ધ કરવો છે. સિદ્ધ કરવાની જેને ઈચ્છા છે. આરુરુક્ષુ ઈચ્છાવાચક છે. તો જે આરુરુક્ષુ છે, મુમુક્ષુ એટલે જેને મોક્ષની ઈચ્છા છે, તે આરુરુક્ષુ એટલે જેને આરૂઢ થવાની ઈચ્છા છે, તે સવાર થવાની ઈચ્છા છે. શેના ઉપર સવાર થવું છે? યોગ ઉપર સવાર થવું છે. એણે યોગારૂઢ થવાની જેને ઈચ્છા છે તેવો, એટલે યોગારૂઢ થવા માટે કારણ જોઈએ, કાર્ય આવ્યું તો કારણ જોઈએ. તો એનું કારણ શું છે? કર્મ કારણ મુચ્યતે. આરુરુક્ષોહો મુનેહે, એવો મુનિ, મુનિ એટલે આપણે હવે જ્ઞાની એમ કહ્યું જ છે

જે માણસ સતત મનન કરે છે તે મુનિ. સાંભળ્યું, શ્રવણ પછી મનન આવે ને મનન પછી નિધિધ્યાસન આવે છે. સાંભળ્યું એ તો બહુ શ્રુત કહેવાય, પણ એનું મનન કરે એ મુનિ કહેવાય. તો જે આરુરુક્ષુ મુનિ છે, મુનિ થવા માટે અગેઇન પેલા ઋષિ થઈ જવું, વાળ વધારવા, જટા બાંધવી, દાઢી વધારવી, એવી વાત છે જ નહીં. અહીંયા કોઈ પણ ગ્રહસ્થ હોય એ મુનિ હોઈ શકે, કારણ કે મનનશીલ છે. એની ઈચ્છા છે કે યોગ ને હું સંપ્રાપ્ત કરું, એડેપ્ટ કરું, પ્રાપ્ત કરું, મેળવું, હું પણ યોગી થવું, એટલે યોગારૂઢ થવું, યોગ ઉપર મારે સવારી કરવી છે, યોગારૂઢ થવું છે, એવી જો ઈચ્છા હોય તો એ કાર્યનું કારણ છે કર્મ. નિષ્કામ કર્મ એનું પણ કારણ છે. એટલે જો નિષ્કામ કર્મ હશે તો યોગારૂઢ થઈ શકશો ભાઈ, નહીં તો નહીં થઈ શકો. પહેલી જ વાત છે આ, કાર્ય કારણ ન હોય તો કાર્ય ન હોય. આ સાદો સીધો નિયમ છે કે માટી ના હોય તો ઘડો ના હોય. ઘડો છે એનો અર્થ કે માટી હતી. આ કાર્યકારણ સંબંધ છે. અહીંયા કાર્યકારણ સંબંધ શું કહે છે કે યોગારૂઢ થવું છે તો એનું કારણ છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ કરો પછી યોગારૂઢ થવાની ઈચ્છા રાખો, પછી જે બીજી પ્રક્રિયા થવાની હશે થશે. માટી હતી એને ગુંદળી, એમાં પાણી નાખી, એને ચાકડા ઉપર મૂકી, આ બધી પ્રક્રિયાઓ કરી, પણ એ બધી પ્રક્રિયાઓ છે. એ કારણ તો છે, પણ ઉપાદાન કારણ માટી છે. માટી ના હોય તો ના થાય, પેલું બધું ના હોય તોય ના થાય, પણ એ નિમિત્ત કારણો છે. રમણ નામનો કુંભાર નહીં હોય તો શ્રવણ નામનો કુંભાર હશે બનાવનાર, નિમિત્ત કારણ. પણ માટી ના હોય તો ના ચાલે, એ ઉપાદાન કારણ છે. એમ અહીં પણ યોગારૂઢ થવાને માટે કારણ છે તે કર્મ છે. કર્મ છે એટલે નિષ્કામ કર્મ છે. આપણે એ વાત તો સમજી જ લેવાની, નિષ્કામ ભાવે જે કંઈ કર્મ કરવામાં આવે તે તમને યોગ માર્ગમાં આગળ વધારનાર બને. અને તેની સામે બીજું, યોગારૂઢસ્ય તસ્યૈવ, બે વસ્તુઓ થઈ ને, આરુરુક્ષુ એટલે આરૂઢ થવા ઈચ્છનાર, એને આરુરુક્ષુ કે. એવી સ્થિતિ છે કે યોગારૂઢ થવાની ઈચ્છા છે, પ્રયત્ન કર્યો, કર્મ કર્યું, યોગારૂઢ થયા, પ્રયત્ન કર્યું એટલે કર્મ, નિષ્કામ કર્મનું સેવન કર્યું, અને કરતા કરતા કરતા તમારી ભાવનાઓ તમને યોગારૂઢ થવા તરફ લઈ ગઈ. અને યોગારૂઢસ્ય તસ્યૈવ, અને યોગ ઉપર આરૂઢ થયા એટલે જેમણે યોગ ને સિદ્ધ કર્યો એમ ત્યારે જ કહેવાય કે જ્યારે શમઃ કારણ મુચ્યતે, જ્યારે પોતાના બધા જ ઈચ્છાઓનો, બધા જ સંકલ્પોનું શમન થઈ ગયું હોય. જે વખતે ષટક સંપત્તિની વાત કરે છે એ વખતે વેદાંતીઓ પણ શમને પહેલો કહે છે, શમ દમ વગેરે. શમ, શમન, શેનું શમન? તો કહે છે કે સંકલ્પો ન હોવા. જે આગળ કહ્યું ને કે જેમણે પોતાના બધા સંકલ્પોને સંન્યાસ આપી દીધો છે, જેને પોતાના બધા સંકલ્પોને છોડી દીધા છે, એટલે શમને સિદ્ધ કર્યું છે. યોગારૂઢ એ જ છે જેની પાસે શમ છે. શમ નથી તો તમે યોગારૂઢ નથી, કર્મ નથી તો યોગારૂઢ થવાની ઈચ્છા નથી. બે વસ્તુઓ થઈ ગઈ. આ બે વસ્તુઓ આગળ જુદા જુદા સંદર્ભમાં જ્ઞાન અને કર્મની વાત કરતી કરતી વખતે કહી છે, એને અહીંયા ભેગી કરી દીધી છે. આરુરુક્ષોર મુનેર યોગમ, આરુરુક્ષુ મુનિ જે છે એને કર્મ જે છે એ કારણરૂપ છે. અને એક વખત આરુરૂઢ થઈ ગયા, યોગને સિદ્ધ કર્યો, તો એ વખતે કારણ હતું શમ, શમન, ઇન્દ્રિયોનું શમન, સંકલ્પોનું શમન, મનનું શમન, બુદ્ધિનું શમન. આ શમન થયું, પેલું કર્મ થયું, આ શમન થયું. બે એક આમ જોતા કદાચ વિરોધાભાસી લાગે, પણ વિરોધાભાસી નથી, બે સંકળાયેલા છે એકબીજા સાથે. કારણ કે કર્મ, નિષ્કામ કર્મ ત્યારે જ થાય જ્યારે શમ

પૂર્વક કરવામાં આવ્યું હોય તો આ બંને વસ્તુઓ તમે સમજો કે યોગમાં આરૂઢ થવા માટે જે ઈચ્છુક છે એવા મુનિને નિષ્કામ કર્મ જે છે એ હેતુરૂપ બને છે, અને યોગારૂઢ થયા તો એની અંદર સમસ્ત સંકલ્પોનો ઈચ્છાઓનો અભાવ થવો, ત્યાગ થવો એ એનો કારણ કહેવાય છે. આ બંનેને સિદ્ધ કરવા જરૂરી છે. કોણ કહેવાય યોગારૂઢ? કારણ કે યોગારૂઢસ્ય તસ્યૈવ એમ કહ્યું કે એક માણસને યોગ ઉપર આરૂઢ થવાની ઈચ્છા હતી, તે યોગા તે આરૂરુક્ષુ હતો. હવે એ જ માણસ યોગારૂઢ થયો તો યોગારૂઢ કોને કહીશું? કયો માણસ એવો છે કે જેને આપણે યોગારૂઢ કહીશું? આપણે યોગી શબ્દ વાપરીએ છીએ એ ક્યારે કહેવાશે? યદા હીનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. યોગારૂઢ તદોચ્યતે, એને યોગારૂઢ કહેવાય, એને યોગારૂઢ કહેવાય. યોગ પ્રાપ્ત કરેલો, યોગ ઉપર આરૂઢ થયેલો, યોગ ઉપર સવાર થયેલો માણસ, યોગી થયેલો માણસ ક્યારે કહેવાય? યદા હી નેન્દ્રિયાર્થેષુ, જે ઇન્દ્રિયોના અર્થની અંદર, ઇન્દ્રિયોના વિષયની અંદર, ઇન્દ્રિયો વડે પ્રાપ્ત થનારા ભોગની અંદર આસક્ત નથી, તે નંબર વન. પહેલી વાત તો આ છે કે જે યોગારૂઢ નથી. યદા હી નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે, એક કર્મની સાથે જેની આસક્તિ નથી. અનુષજ્જતે શબ્દ છે, જે કર્મની સાથે પણ આસક્ત નથી. એટલે ઇન્દ્રિયોના વિષયોપભોગની અંદર એની આસક્તિ નથી, એ જ રીતે નિષ્કામ કર્મ છે માટે સકામ કર્મ તરફ એની કોઈ આસક્તિ નથી. એટલે સર્વસંકલ્પ સંન્યાસી, બધા સંકલ્પોનો એણે ત્યાગ કર્યો છે. સર્વસંકલ્પ સંન્યાસી, બધા સંકલ્પો એણે છોડી દીધા છે, એને યોગારૂઢ કહેવાય. એટલે આગળ જે વાત થઈ એને અન્ય સારી રીતે સમજીએ તો, યોગની સાથે એને ચાલવાનું છે તો એણે ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવવાનો છે, નિષ્કામ કર્મ તરફ આગળ વધવાનું છે, અને નિષ્કામ કર્મ કરતી વખતે પોતાના બધા જ સંકલ્પોનો ત્યાગ કરવાનો છે. આ માણસને યોગારૂઢ કહેવાય, આ માણસ સાચો યોગી છે. એટલા માટે થઈને ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. ઉદ્ધરેદાત્મનાત્માનમ, પોતાને પોતાના વડે ઉદ્ધાર કરવો જોઈએ. જ્યારે આ આત્મા શબ્દ આવે છે ને ત્યારે બહુ સમજણમાં આપણને ફેર પડે છે. આત્મન શબ્દ જે છે એ બે રીતે, ત્રણ રીતે વપરાય છે, જ્યાં ત્યાં આપણે વ્યવહારમાં પણ એ જ રીતે વાપરીએ છીએ. આત્મા એટલે પોતે, સ્વયં, જાતે. આત્મા એટલે આપણી અંદર રહેલો પરમાત્મા તત્વ જે છે, જે જે ચેતનામય છે, જે પરમ ચૈતન્ય છે, એ પણ આત્મા. પરમાત્માનો અંશ છે એ પણ આત્મા. એટલે આ આત્મા શબ્દ જ્યારે આવે છે, આત્મન શબ્દ જ્યારે પ્રયોજાય છે ત્યારે એને સમજીને પ્રયોજવો જોઈએ. ઉદ્ધરે આત્માના આત્માનો, પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. એટલે કોઈ બીજું આવવાનું નથી ભાઈ તમારો ઉદ્ધાર કરવા માટે, એવો સાદો અર્થ પણ લઈ શકાય. તો શું થશે? ચલો, યોગારૂઢ છે એના માટે આપણે હેતુ શું કહ્યો છે? એને માટે શું થાય કે આત્મના આત્માનમ, આત્મના આત્માનમ ઉદ્ધરે, પોતે પોતાનો ઉદ્ધાર કરે. ઉદ્ધાર કરવો, સંસાર રૂપી સાગરમાંથી એને બહાર કાઢવો,
એ આત્માનું આત્માના

0: ઉદ્ધરણ કહેવાય. પોતાને પોતા વડે ઉદ્ધારમાં લઈ ગયા. ઉદ્ધરેદ આત્મના આત્માનમ ના આત્માનમ અવસાદય, એનો અવસાદ પણ કરવો જોઈએ નહીં. કારણ કે આત્મૈવ હિ આત્મનો બંધુ, આત્મૈવ રિપુરાત્મનઃ, પોતે જ પોતાનો બંધુ પણ છે અને પોતે જ પોતાનો શત્રુ પણ છે. પોતે જ પોતાનો બંધુ છે, આત્મા જ આત્માનો બંધુ છે. આ વાતને જરા વિગતે સમજવી જરૂરી છે. હવે પછીના આપણા પ્રકરણની અંદર આગળ વધતી વખતે આપણે આ વાતને ધ્યાનમાં લઈશું અને આ ઉદ્ધરેદ આત્માના આત્માનમ એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ. આપણે છઠ્ઠા અધ્યાયમાં છીએ અત્યારે શરૂઆતમાં.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: 90.4 FM શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણે નવા જ પ્રકારની શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને જેનું નામ છે વારસો. આપણે આપણા જીવનના અનેક સંસ્કારોમાંથી જે સંસ્કારો છે એના વિધિ વિધાનો દિવસે દિવસે ભૂલતા જઈએ છીએ. આપણામાંથી એ સંસ્કૃતિ વિસરાતી જાય છે. વાસ્તવમાં તો એવું છે કે જે પ્રજા પોતાના અમૂલ્ય અને ભવ્ય પ્રાચીન વારસાને જાળવી રાખતી હોય છે, એ જ પ્રજા ખરેખર તો વિકસી શકતી હોય છે. અને એટલે વિશ્વની કોઈ પણ પ્રજા એવી નહીં હોય કે જેની પાસે પોતાનું લોક સાહિત્ય ન હોય. પૃથ્વી પર એવો કોઈ જૈન સમુદાય નહીં હોય કે જેને પોતાના લોકરચિત ગીતો, હાલડા કે વાર્તાઓ ના હોય. અને આ લોકરચિત સાહિત્યને આપણે લોક સાહિત્ય કહીએ છીએ. અને એ આપણા ભૂલાતા જતા લોક સાહિત્યને અંતર્ગત જ આપણે આ વારસો શ્રેણી શરૂ કરી રહ્યા છીએ કે જેથી આવનારી પેઢીને એ વારસાથી આપણે અવગત કરાવી શકીએ. લોક સાહિત્યમાં માનવ જીવનની રોજિંદી ક્રિયાઓ, લાગણીઓ, ભાવો કે સમાજનો પડઘો અવશ્ય દેખાતો હોય છે. સામાન્ય રીતે પણ મનુષ્ય જ્યારે અતિશય આનંદમાં આવી જાય ત્યારે તે કાં તો નાચવા લાગે છે અથવા તો ગાવા લાગે છે. અને એના આ સહજ ગાયનમાંથી લોક સમાજના હૈયાનો એક અનન્ય લલકાર એની તળપદી વાણીમાં સાહજિક રીતે જ પ્રગટ થાય છે. એને લોક સાહિત્ય કહેવાય છે. મનુષ્ય જીવનના આનંદ, હર્ષ અને શોકના પ્રસંગે પણ સહજ રીતે ગવાતા આ ગીતો લોક સાહિત્યના મૂળમાં છે. માનવ જીવન સાથે સહજ રીતે વણાયેલા જન્મ, બાળપણ, કુમારાવસ્થા, સગપણ, લગ્ન, સીમંત અને મૃત્યુ જેવા વિવિધ પ્રસંગોએ પણ આવા લોકગીતો ગાવામાં આવે છે. અને જે આપણી અમૂલ્ય ધરોહર છે, જે આપણો અમૂલ્ય વારસો છે. તો આવો આજે આપણે વારસા શ્રેણીનો પ્રથમ તબક્કો માણીએ. અને એ તબક્કો છે આપણા જીવનના 16 સંસ્કારમાંનો એક 13મો સંસ્કાર, એવો આપણો લગ્ન સંસ્કાર. માનવ જીવનનો અતિ મહત્વનો સંસ્કાર. બીજા શબ્દોમાં કહીએ તો આ લગ્ન સંસ્કાર એટલે પ્રભુતામાં પગલાં માંડવા, હસ્ત મેળાપ થવો, મન મેળાપ થવો, અને એ બહાને કેટલાય કુટુંબોના પણ મન મેળાપ થવા. આ લગ્ન સંસ્કારને લઈને આપણે એને અતિ પવિત્રતાનો દરજ્જો આપ્યો છે. સ્ત્રી અને પુરુષ યોગ્ય ઉંમરે અગ્નિ, બ્રાહ્મણ અને સ્વજનોની સાક્ષીએ લગ્ન કરી પિતૃઋણમાંથી મુક્ત થાય છે. ઋષિ શ્વેત કેતુએ મર્યાદાની રક્ષા માટે વિવાહ પ્રણાલીની સ્થાપના કરી, ત્યારથી કુટુંબ વ્યવસ્થાના શ્રી ગણેશ થયા. આ લગ્ન પ્રસંગે કોઈ પણ વિધિ વિધાન અંગે ઘરમાંથી જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે આ ગાણાથી શુકન માગવામાં આવતા. અને શુકન મળે એટલે કે જાણે ભગવાનનો સાથ મળે. અને એ કાર્ય પ્રભુને સમર્પિત થાય એવી સ્વયં શુભ ભાવના ગણાય. ઈશ્વરને વિનંતી થાય કે હે ઈશ્વર,

મારો આ લગ્ન પ્રસંગ નિર્વિઘ્ને પૂર્ણ પાડજે, અને એવી મંગલ ભાવના સાથે એક સુંદર ગણપતિને યાદ કરતું એક સુંદર ગીત અન્ય તત્ર સર્વત્ર ગવાતું. તો આપણે એવું ગીત સાંભળીએ. એના શબ્દો છે, શુકન જોઈને સંચર જોરે.

શ્રોતા મિત્રો, કેવો સુંદર ભાવ છે! શુકલ જોઈને સંચર જોડે, લગ્નની વિધિ સંપૂર્ણપણે પૂરી ન થાય ત્યાં સુધી જ્યારે જ્યારે કોઈ પણ શુભ કામે બહાર જવાનું હોય ત્યારે આ ગાણું તો ખાસ ગવાય છે. અને જ્યારે ઘરની વહુવારુઓ સ્ત્રીઓ ફરી ભેગી થઈને સુંદર રીતે તૈયાર થઈને આ ગીત ગાતી ગાતી બહાર જાય છે ત્યારે સામે પહેલો જ મળે છે જોશીડો. જોશીડો એટલે બ્રાહ્મણ, અને ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે બ્રાહ્મણ, જેને આપણે આપણી સંસ્કૃતિમાં દ્વિજ કહીએ છીએ. આ દ્વિજ એક એવું વ્યક્તિત્વ છે કે જેનો બે વાર જન્મ થાય છે. એકવાર એ માતાની કુખે જન્મ લે છે ત્યારે, અને બીજી વાર જ્યારે એના યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરે છે ત્યારે એનો સાચો જન્મ થાય છે. આ દ્વિજને, આ બ્રાહ્મણત્વને આપણે આપણા સમાજે કેટલું બધું ઉચ્ચ દરજ્જો, કેટલો મોટો એનો ગૌરવ આપ્યું છે. અને પહેલો જે બ્રાહ્મણ મળે છે, અને બ્રાહ્મણ એને જોશ આપે છે, એને શુકન આપે છે, અને એ બ્રાહ્મણ શુકન આપીને પરત વળે છે ત્યારે પછી એ વરરાજા માટે સૌથી પહેલી તો ઘોડી લાવવાની વાત આવે છે. અને ઘોડીનો વાન કેવો છે? લીલેરો વાન રે, જે આપણે ભાથીજી મહારાજ માટે એની જે ઘોડી છે એના માટે આપણે લીલેરો શબ્દ વાપર્યો છે. અને એ લીલેરી ઘોડી ઉપર આજે ચડશે કોણ? તો કે છે, ગોકુળ કેરો કાન રે. દરેક માં માટે તો એ પોતાનો બાળક, પોતાનું સંતાન એ કૃષ્ણ જેવો છે, એ કેલૈયા કુંવર જેવો છે. અને એ પાતળીઓ ઘોડી ઉપર બેસીને જ્યારે જશે અને ત્યારે ઉતર, એને ક્યાં ઉતરવાની શિખામણ અપાય છે? જમુનાજીને આરે રે. કેમ? કે એ પવિત્ર જળ છે કે જ્યાં કૃષ્ણ કનૈયો ત્યાં એણે સ્નાન કર્યું છે. અને જમુનાના પાણીમાં સ્નાન કર્યા પછી કદમના વૃક્ષ સાથે એણે ધીંગામસ્તી કરી છે, એવા જમુનાના આરે એને ઉતરવાનું કહ્યું છે. સાથે સાથે એ કૌટુંબિક સંબંધો પણ સુંદર રીતે જોડે છે. તમે જોયું સંબંધમાં એમ કહે છે કે ઘણું જીવો લાડકડીના વીરારે. સીધા વરરાજાને નથી કહેતા, પણ એમ કહે છે કે લાડકડીના એ સુંદર

0: જે કુમારી કન્યા જે છે એની બહેન છે એનો એ સૌંદર્યવાન એવો એનો ભાઈ છે, એટલે કે છે કે લાડકડીના વીરારે અને એને શુકન જોઈને સંચરવાનું કહે છે. કેવી ઉમદા ભાવનાવાળું આ ગીત. તો હવે એવું જ એક સુંદર બીજું ગીત આપણે સાંભળીશું કે જે છે ગણપતિની સ્થાપના માટે માટલી લેવા જવા માટે, અને એના માટે ઘરની બધી વહુવારુઓ એવું સુંદર ગાણું ગાતી ગાતી પોતાના ખભે સરસ મજાનો ભરત ભરેલો રૂમાલ મૂક્યો હોય, હાથમાં પિત્તલની ચારણી હોય અને એમાં કુંભારને આપવા માટેનું પાક્કું સીધું હોય, એમાં ગોળ હોય, ઘી હોય, ઘઉં હોય અને ટકાના રૂપિયા પણ હોય, અને એ બધી સ્ત્રીઓ ભેગી મળીને એ ગણપતિની સ્થાપના માટે કુંભારને ત્યાં શુકનની માટલી લેવા જાય. આગલે દિવસે કુંભારને જાણ કરી રાખી હોય અને કુંભારે સરસ મજાની માટલી પસંદ કરી અને એને ચોકથી સરસ મજાની શણગારી હોય અને એમાં કોરામણ પણ કર્યું હોય કે જેથી એ જે ગર્ભદીપ જેને કહી શકાય એવો એ ગર્ભદીપ એ તૈયાર કરે, અને માતાના ગર્ભમાં જેમ જે દીવાર જીવરૂપી દીવો હોય એમ એ દીવો એ ગર્ભદીપમાં મૂકવામાં આવે ગણપતિની આગળ, અને ત્યારે માટલી લેવા જાય છે. ત્યારે પણ સ્ત્રીઓ ભેગી થઈને એમના મીઠા ગળામાંથી એક સુંદર ગીત ગાય, લીલું લેન આળિયેર મેં તો સીમાડામાં જીઠું રે. તો આવો મિત્રો, આ જ ગીત હવે પછીના આવતા એપિસોડમાં આપણે સાંભળીશું. ત્યાં સુધી મને રજા આપશો, આવજો.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું RJAR. આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ પાલનપુર શહેરના સમુદાયના અવાજ સમા રેડિયો પાલનપુર પર હું RJAR લઈને આવું છું ગુજરાતી ભાષાનું સાહિત્ય. કેટલીક રોચક, અદ્ભુત, હકારાત્મક, ઐતિહાસિક સંસ્કૃતિને અને આપણા સમાજને એક સાચી દિશા આપનારી ઘણી બધી સુંદર મજાની વાર્તાઓ લઈને, આ બધી વાર્તાઓમાંથી, આ બધા કથાનકમાંથી, નવલકથાઓમાંથી ચોક્કસપણે તમારા હૃદયને અને આવનારી પેઢીને આપણા ગુજરાતી ભાષાના સૌંદર્યની સાથે આપણા સમાજ જીવનની પણ એક ઓળખ મળતી રહેશે. હમણાં હું આપ સૌને સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, તેમાંની તેઓએ જ્યારે OSD તરીકે સોમનાથ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું ત્યારની પોતાના વાંચનની, વિચારની અને આસપાસના સ્થળોની જે પણ કથાઓને માણી છે, સમજી છે, વિવેચન કર્યું છે, તેને વાર્તા સ્વરૂપે રજૂ કરી છે. તેમાંની 1-5 પ્રકરણની વાર્તાઓ આપણે માણી ચૂક્યા છીએ અને હવે માણીશું પ્રકરણ 6, મૃત્યુ મરી ગયું રેલોલ. સોમનાથ પ્રભાસથી આશરે 30 કિમી દૂર વ્રજની નદીના કિનારા પર ભગવાન ધન્વંતરીનો સુંદર આશ્રમ આજે પણ વિદ્યમાન છે. નદીનું ખળખળ વહેતું વહેણ આસપાસના અરણ્યમાંથી અનેક વનૌષધિઓને, સૌરભને લઈ વહેતી સુગંધિત હવા અને અનેક પ્રકારના પંખીઓના કલરવથી સંગીતમય બનતું વાતાવરણ આશ્રમથી તદ્દન નજીક તક્ષકની ગુફા અને બાજુમાં ઘેઘૂર વડલો, જેના સૌથી ઊંચી ડાળીના પાન લીલા નહીં પણ સફેદ જોવા મળે છે. વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો અને સોમનાથની પૃષ્ઠભૂમિની આ વાર્તાઓને માણતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એવા મનોરમ સ્થાનની પૌરાણિક વાર્તા આપણે આજે માણી રહ્યા છીએ. આજથી હજાર વર્ષ પહેલા આવા રમણીય મનોહારી અરણ્યમાં એક તેજસ્વી યુવાન જુદા જુદા અમૂલ્ય ઔષધો એકઠા કરી રહ્યો છે. પંખીઓના જ્ઞાન અને વહેતી સરિતાના ખળખળતા ધ્વનિ સાથે સ્વર મેળવતો હોય તેમ મંદ મંદ વેદ મંત્રોનું જ્ઞાન પણ સાંભળીને અને કહીને તેનું ગાન પણ કરી રહ્યો છે. ત્યાં અચાનક આ સુમધુર વાતાવરણને ચીરતો દબદબાટી ભર્યો કર્કશ અવાજ યુવકને કાને પડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની એ પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું.

રિલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, આપણા ગુરુજી. દસમસ્તા દોડી રહેલા નાગરાજ ત્યાં તે યુવકની નજરે પડે છે. તે પોતાના ધ્યાનમાંથી જાગતો હોય એમ ચારે તરફ પોતાની નજર દોડાવે છે. મંદ મધુર છતાં દ્રઢ અવાજમાં તે બોલી ઉઠે છે, શાંત શાંતિ નાગરાજ, આ સુમધુર વાતાવરણને ડહોળી રહ્યા છો, શાંતિથી ચાલો. એવી તે શું ઉતાવળ તમને અશાંત બનાવે છે? પોતાની ગતિની જેમ જ પોતાના કર્કશ અવાજમાં એ જવાબ આપે છે, આગો ખસ યુવક, મારા માર્ગમાંથી દૂર થા, મારે ઘણી જ ઉતાવળ છે, જલ્દી પહોંચવાનું છે, મારો સમય બગાડીશ નહીં, યુવક એ જ શાંતિથી નાગરાજને કહે છે. અરે નાગરાજ, ઉતાવળ અને અસ્વસ્થતાને કોઈ સંબંધ નથી, ત્વરા તો હોય પણ અકળામણ શા માટે લાગે છે? કોઈ અણગમતા કામ માટે તમને વિવશ કરવામાં આવ્યા છે? થોડાક શાંત થતા અવાજની ગરમી ઓછી કરીને બોલી ઉઠે છે, હા ભાઈ, આજ્ઞા પાલન કરવાનું છે અને કામ મનને ગમે નહીં તેવું છે, મને કોઈકના દેહાવસાનનું કારણ બનવાનો આદેશ થયો છે, નાગરાજ જવાબ આપે છે. આ વાતનું અનુસંધાન માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: તો આપ તક્ષક રાજ છો ખરું ને? યુવકે અનુમાન દોડાવ્યું. નાગરાજ કહે, તમે તદ્દન સાચા છો. હું તક્ષક હાલમાં મહારાજ પરીક્ષિતને મરણાસન કરવા ધસી રહ્યો છું. અરે, તમે તો કોઈ ત્રિકાળ જ્ઞાની લાગો છો. હું તક્ષક રાજ મારા ઔષધ વિશે પ્રયોગથી રાજા પરીક્ષિતના દેહ વિલયનું કારણ બનવા ધસી રહ્યો છું. યુવક ફરી નમ્રતાથી બોલે છે, હું ત્રિકાળ જ્ઞાની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હું તો ભગવાન ધન્વંતરીનો અંતેવાસી છું અને ભગવાન ધન્વંતરીએ મને પણ અમોઘ ઔષધોનું ચયન કરવા માટે અહીં મોકલ્યો છે. પરંતુ મારા એક પ્રશ્નનો જવાબ આપશો, શું આપને પરીક્ષિત જેવા મહામાનવને પીડાદાયક મૃત્યુ આપવામાં ઔચિત્ય દેખાય છે? થોડા ક્ષોભ સાથે નાગરાજે કહ્યું, બંધુ, અહીં ઔચિત્ય અને અનઔચિત્યનો પ્રશ્ન જ નથી, પણ તમે મને શાસ્ત્ર યુક્ત લાગો છો, તો કહો, પૃથ્વી ઉપર જન્મેલા દરેક જીવ માટે મૃત્યુ અનિવાર્ય ઘટના છે કે નહીં? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ. પરીક્ષિતનું પણ મૃત્યુ તો નિયતિએ નક્કી કર્યું જ હોય, મારે તો માત્ર સાધન બનવાનું છે. હવે યુવક થોડો મૂંઝાયેલો લાગ્યો, પરંતુ બોલ્યો, તક્ષક રાજ, પરીક્ષિત જેવો મહામાનવ પ્રેમ વત્સલ ધર્મપ્રેમી મહાન વંશનો વંશજ અને આવું અપમૃત્યુ? તક્ષક ઉતાવળે બોલી ઉઠ્યા, તે નક્કી કરવાનું કામ મારું નથી. મારું કામ તો આજ્ઞાનું પાલન કરવાનું છે, અને યમરાજની આજ્ઞા કોણ ટાળી શક્યું છે? સાચે જ, કોણ ટાળી શક્યું છે? વાર્તાને અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યુવક જવાબ આપે છે તક્ષક રાજના એ પ્રશ્નનો અને કહે છે, ટાળી શકાયું છે. આ પરીક્ષિતના દાદા પિતામહ ભીષ્મે પોતાના મૃત્યુને પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી અટકાવી દીધું હતું. અને તમે જાણો છો, મૃત્યુનો ભય સૌને સતાવે છે, પણ પિતામહ ભીષ્મનો પુત્ર મૃત્યુને પણ મહોત્સવ બનાવી રહ્યો છે. કદાચ વિશ્વમાં એક મનુષ્ય એવો છે જેને પોતાના મૃત્યુની તિથિ સમય બધું જ ખબર છે, અને છતાંય જીવનના અંતિમ દિવસોનો આનંદ લઈ રહ્યો છે. નાગરાજ કહે કે કેવી રીતે? કે રાજ્યની ધુરા જન્મેન્જયને સોંપીને યમુનાના કિનારે તે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને હૃદય શુદ્ધિ આચરી રહ્યો છે. નાગરાજ કહે, ભાઈ કંઈક વિચારવા જેવું તો લાગે છે, અને મને સમજાય તેવું તો બોલ. યુવક કહે, સાંભળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાને. યુવકને કહે છે નાગરાજ. ત્યારે યુવક તેને સમજાવે છે. કૃષ્ણપ્રિયા યમુનાજીના તટ પર બેસી સુખદેવજી પાસે શ્રીમદ ભાગવતનું અત્યારે પરીક્ષિત રાજા શ્રવણ કરી રહ્યા છે. સેંકડો નરનારીઓ પુણ્યકર્મનો લાભ મેળવી રહ્યા છે. ભાગવત સમાપ્ત થશે અને તરત જ મોક્ષ દ્વાર ખુલશે, અને એક ક્ષણે મારે પરીક્ષિત રાજાને મારા અમોગ વિષ્ટી મૃત્યુના દેવને સોંપવાના છે. નાગરાજ, મૃત્યુને સોંપનાર તમે વળી કોણ? તમે તો નિમિત્ત છો એવું કહ્યું ને? નાગરાજ કહે, અરે પણ યમરાજાએ પણ પરીક્ષિતને દેહ મુક્ત કરવા માટે મારા વિષનો આશ્રય લેવો પડ્યો, અને મારો વિષ અમોઘ છે. વાર્તાના અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: યુવક, વિષ્ણુ પ્રભાવ કે ગર્વ ગૌરવ એ છોડી દો તેવું કહે છે નાગરાજ. અને સાધન છો તો સાધન રહો તમે. ત્યારે નાગરાજ જવાબ આપે છે, ઉદંડ થતા જુઓ છો વિપ્રવર્મ, તમને મારા ઝેરની તીવ્રતાનો અણસાર નથી લાગતો. એક બિંદુ પણ જીવને પૃથ્વી લોક છોડવા વિવશ કરી દે ત્યાં તમે શું કરશો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆર ના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. યુવક જવાબ આપે છે, નાગરાજ, હું પણ ધન્વંતરીનો શિષ્ય છું. ધન્વંતરીએ ચીંધેલ ઔષધના પ્રભાવનો અણસાર તમને પણ નથી. ગમે તેવા ઝેરનું મારણ અહીંના ઔષધમાં છે. અલમ દર્પેણ. નાગરાજ હવે ગુસ્સામાં આવી ગયા હતા. પોતાના પ્રભાવની શક્તિને અવગણતો આ યુવક તેમને ઉદંડ લાગતો હતો. તેમણે વિચાર્યું, આ યુવકને મારા વિષ પ્રભાવના દર્શન કરાવવા જ પડશે. હે મૂર્ખ, શું સમજે છે? તક્ષકને એ બોલ્યો તો પછી વિપ્રવર્ય મારે તમને મારા વિષનો પ્રભાવ તો બતાવવો જ પડશે.

તમારા ઔષધ પ્રયોગનો આ પ્રયોગ પણ તમે જોઈ લો. આ જુઓ, વિશાળ વટવૃક્ષ ઊભું છે એમ તક્ષક કહે છે. ચૈતન્ય સભર એના મૂળમાં હું માત્ર એક દંશ દઈને અને વૃક્ષને મારણ કરીને મરણના શરણ કરી દઈશ. યુવક કહે, જોઈએ ત્યારે એ પણ જોઈ લઈએ. તક્ષકે ઘનઘોર વટવૃક્ષના મૂળ આગળ એક દંશ દીધો અને તરત જ વૃક્ષના પાંદડા પીળા પડી ગયા, શાખાઓ ઢીલી પડી ગઈ. વટવૃક્ષ નિમેષ માત્રામાં મૃત્યુ ગામી થયું. નાગરાજ બોલ્યા, જોયું વિષ? આ તો પ્રકૃતિનું પ્રિય સંતાન, અમર્યાદ. એનો જીવનકાળ, મારા વિષનો પ્રભાવ જોયો કે કેટલી ક્ષણમાં એના આત્મા યમસદને પહોંચ્યા. નાગરાજના કથનમાં ભારો ભાર અહંકારનો રણકો હતો, પણ સૌમ્ય યુવક જવાબ આપે છે, થોભો નાગરાજ, મૃત્યુનો નિશ્ચય કરવામાં ઉતાવળ ન કરો. તમારું વિષ અમોઘ છે, પણ વટવૃક્ષના મૃત્યુના હજુ સમય આવ્યો હોય તેવા કોઈ અણસાર નથી. તમે અનુજ્ઞા આપો તો આ ઔષધનો પ્રયોગ કરું. શું યુવક પ્રયોગ કરશે, સફળ થશે? માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શું આ ઔષધનો પ્રયોગ કરું? યુવક પોતાના ઔષધ પ્રયોગથી વૃક્ષને પુનર્જીવિત કરી દે છે. વટવૃક્ષ ફરી પહેલા જેવું બની જાય છે. માત્ર એક ડાળી શુષ્ક છે. નાગરાજને તો પરસેવો વળી ગયો. પોતાના અમોઘ વિષ પ્રયોગ નિષ્ફળ જતા ફાટી આંખે જોઈ રહ્યા. એમના કંઠમાંથી ઉદ્ગારો સરી પડ્યા. ધન્ય છે ભગવાન ધન્વંતરી, ધન્ય છે. આપના ઔષધિએ મારા દીધેલા મૃત્યુને પણ પાછું ઠેલ્યું. હા, કારણ કે એ મૃત્યુ આપી દીધું હતું. આ વટવૃક્ષના ભાગ્યમાં સહજ ભાવે મૃત્યુ આવેલ ન હતું. જીવનની તો અવધિ શેષ હતી. મારા ઔષધની તેથી જ અસર થઈ તેવું યુવક કહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલના અંશોને. નાગરાજ બોલ્યા, અરે હું તો અંદરથી પ્રસન્ન હતો. હવે હું આ મહામાનવના મૃત્યુનું કારણ નહીં બનું. યુવક વિનયપૂર્વક બોલ્યો, નાગરાજ હું કોણ? ભાગ્યની રેખાને બદલનારો ભગવાન ધન્વંતરીની પણ કાલશક્તિ ગતિને અવરોધવાનું પસંદ ન જ કરે ને? નાગરાજ, પરીક્ષિતની અંતિમ ઘડી તો આવી રહી છે. તમારે ત્યાં પહોંચવાનું છે તે નિર્ધારિત છે. નિયતિના વિધાનમાં પરિવર્તન ના થઈ શકે, પણ નાગરાજના સ્વરમાં વિનમ્રતા આવી ચૂકી હતી. પણ તો પછી વિધાતાએ મને તક્ષકને કેમ પસંદ કર્યો? આવા ઘોર કૃત્ય માટે હું નહીં જાઉં. જઈશ તો પણ તમે એને જીવંત કરી દેશો. મને બધી દિશાઓમાંથી અપયશ મળશે. તમારે જવું જ પડશે મારી સાથે ત્યાં સુધી. તમને વિધાતાએ પસંદ કર્યા તેનું કારણ પણ પરીક્ષિતે પોતે જ સર્જ્યું હતું. ભૂખ તરસથી પીડાતા તેમણે પોતાનું શાન ભાન ગુમાવી દઈને ઋષિના કંઠમાં મૃત્યુ સર્પહારની જેમ પહેરાવી દીધો હતો અને ઋષિપુત્રોનો શ્રાપ પણ પામ્યા હતા. કાળચક્ર તો પોતાની રીતે ચાલ્યા જ કરે. કર્તવ્ય કર્મમાં માફી ન હોય. તમે જશો, પરીક્ષિતને દંશ દેશો અને પરીક્ષિતનો આત્મા દેહ પિંજરને ત્યજી દેશે. નાગરાજ આ વાતથી હજુ સ્વસ્થ નથી થયા અને વાતને આગળ પૂછે છે. શું પૂછે છે તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નાગરાજ હજુ સ્વસ્થ નથી થયા એટલે એ પૂછે છે, તો પછી યુવક તમે આ વૃક્ષ ઔષધિ એકત્ર કરવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છો એ તો સમજાવો. નાગરાજ, ભગવાન ધન્વંતરી વૃથા

આ પ્રયત્નોનો આદેશ કરે જ નહીં. તમે જ કહ્યું હતું, તમારું વિષ અસહ્ય પીડાદાયક હોય છે. ભયાનક વેદના પછી મૃત્યુ એ વ્યક્તિને પોતાના શરણમાં લે છે. હા, એ સત્ય છે. અમારો પ્રયત્ન નિયતિને ખોટી ઠેરવવાનો નથી, મહામાનવીની અંત સમયની વેદનાને ઓછી કરવાનો છે, યુવક જવાબ આપે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, અને પ્રકરણ 6 જેનું નામ છે મૃત્યુ મરી ગયું રેલોલ ના છેલ્લા અંતિમ ભાગને. નાગરાજ હવે સંપૂર્ણ સૌમ્ય બની ગયા હતા. બોલ્યા, ઓહ, હવે સમજાયું. તમારો આ પ્રયાસ મહારાજની પરીક્ષિતની મારા દંશને કારણે થનારી પ્રચંડ પીડાના પ્રતિકાર માટેનો છે. નાગરાજની સમજણથી ખુશ થઈને ધન્વંતરીના શિષ્યે કહ્યું, નાગરાજ બરોબર સમજ્યા. એક દિવ્ય જીવનનું દેહાવસાન પણ દિવ્ય બનવું જોઈએ. ચહેરા પર મૃત્યુની પીડા નહીં, પરંતુ અંતરાત્માની પ્રસન્નતાનો ભાવ ઉભરી આવવો જોઈએ. દેહ છોડ્યાનો આનંદ સૌ કોઈ ભાવ વિભોર કરનારને હોવો જોઈએ, અને તેવો જ હોવો જોઈએ. મુખમંડળ પર તેજસ્વી આભા અને ભક્તિભાવની પ્રસન્નતા અને જીવન સાફલ્યની શાંતિ પ્રગટવી જોઈએ. ભગવાન ધન્વંતરી એવું ઈચ્છે છે. સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને ધન્વંતરીનું પ્રગટ થવું તે જીવ માત્રની પીડા દૂર કરવા માટે થયું છે. એમાં પણ પરીક્ષિત જેવા મહામાનવ, જેને મૃત્યુની સહેજ પણ ભીતિ નથી, અને તક્ષક જેવા નાગરાજ વેદનાયુક્ત મૃત્યુ આપે તે ના જ ચલાવી લેવાય. તક્ષકરાજ, શીઘ્રતા કરો. હવે આપણી બંને પાસે સમય ઓછો છે. આપને આટલી વિનંતી કરું છું કે મહારાજ પરીક્ષિતને જમણા પગના અંગૂઠે દંશ દેજો. હું ભગવાનની કૃપાથી એમને અમૃત આસ્વાદનો આહલાદક સ્વાદ કરાવીશ. બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા. મસ્ત રહો, વ્યસ્ત રહો, અને વિરામ બાદ પણ અમારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર પર.

પોતાના કર્મ માટે. આજે પણ સોમનાથથી આશરે 30 કિલોમીટર મોટી ધીણોજ નામના નાનકડા ગામની નજીક વ્રજની નદીના કાંઠે સુરમ્ય શાંત ધન્વંતરી આશ્રમ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં ભગવાન ધન્વંતરીની નાનકડી દેરીના દર્શન થાય છે. શિવજીનું દેવાલય પણ દર્શનાર્થીની પ્રતીક્ષામાં ઊભું છે. નજીકમાં જ તક્ષકની ગુફા અને વિશાળ વટવૃક્ષ પણ મોજૂદ છે. વટવૃક્ષની ઉપર ડાળીના પાન આજે પણ લીલા નહીં પણ સફેદ છે. આશ્રમની આસપાસનું અરણ્ય વનૌષધિથી સંપન્ન છે અને અનેક પંખીઓના મધુર કલરવતી નદીના ખળખળ ધ્વનિ સાથે જુગલબંદી ધરાવે છે. તે અવાજ સંભળાતો રહે છે. તમે સાંભળી રહ્યા હતા સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના OSD કાર્યકાળ દરમિયાન આસપાસની પોતાની વૈચારિક વાંચન વૃત્તિ અને પોતાના એ વિમર્શના ભાવને અલગ અલગ વાર્તાઓ સ્વરૂપે અહીં આ પુસ્તકમાં સંગ્રહિત કર્યા છે. સુંદર મજાની એ વાતો અને સનાતન સંસ્કૃતિના સત્યોને તેમણે વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવ્યા છે, જે હું આપ સૌને કહી રહ્યો છું. પ્રતિભાવ તમારે મને મોકલી આપવાના છે 9512-66-88 પર. અમારા સોશિયલ મીડિયાના વિવિધ સ્ત્રોત એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ પર કે પછી radiopalanpur@gmail.com પર મેઇલ કરીને, ઓડિયોમાં એટલે કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી મોકલી આપો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ અને સાથે સાથે અમારી એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટેની રેડિયો પાલનપુર નામની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં અમને માણતા રહો, સાંભળતા રહો અને ઉત્સાહ વધારતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમે સાંભળી રહ્યા
1: 8 દિવસ પછી મને મળો, હું તમને જુદા જુદા રંગો આપીશ.
2: બધા જ પક્ષીઓ એ દિવસની રાહ જોવા લાગ્યા અને એ દિવસ જલ્દી જ આવી ગયો. બધા જ પક્ષીઓને એકબીજાને બોલાવી લીધા. બધા ભગવાન પાસે પહોંચી ગયા. સૌથી પહેલા પોપટે કહ્યું,
3: ડિયર ગોડ, હું લીલા ઝાડ પર રહું છું, તો તમે મને લીલો રંગ આપો. આથી હું શિકારીને દેખાઈશ નહીં, અને મને લાલ મરચું બહુ ગમે છે, તો તમે મારી ચાંચ લાલ બનાવો.
2: ભગવાને કહ્યું,
1: ઓકે.
2: અને પોપટને એનો મન ગમતો રંગ મળ્યો. પછી ચકલીનો વારો આવ્યો.
4: મારા ભગવાન, હું માટીમાં જ દાણા ચડું છું અને મારો માળો પણ સુકાયેલા ઘાસના તણકલાનો હોય છે, તેથી તમે મને એવો જ રંગ આપો.
2: ભગવાને તેની પણ ઈચ્છા પૂરી કરી. પછી ગિદ્ધનો વારો આવ્યો. તેણે કહ્યું,
1: ભગવંત, હું ઉપર ઊંચા પહાડોમાં રહું છું, એટલે મને એ પ્રકારનો રંગ આપો.
2: એટલે ભગવાને તેને કથ્થઈ રંગ આપ્યો. પછી સુંદર મોરનો વારો આવ્યો. એને ત્યાં રાખેલા બધા જ રંગો ગમતા હતા. એ નક્કી ન કરી શક્યું. એણે કહ્યું,
3: ડિયર ગોડ, પ્લીઝ મને બધા રંગો થોડા થોડા આપો.
2: ભગવાને એની ગરદન ચમકતી બ્લુ રંગની બનાવી. લીલો અને વાદળી રંગ પીછાનો આપ્યો અને પીછા પર પીળા રંગના ટપકા. થોડા સમય પછી લગભગ બધા જ રંગો વપરાઈ ગયા, પરંતુ કાગડો, ઘુવડ, બતક અને હંસ ત્યાં આવ્યા નહોતા. બીજા પક્ષીઓએ તેમને જવા કહ્યું.
3: એ તમે જાઓ, તમે મોડા જશો તો બધા જ રંગો વપરાઈ જશે.
2: કાગડો અને ઘુવડ તરત પહોંચી ગયા, પરંતુ ત્યાં થોડા જ રંગો બચ્યા હતા. હવે શું? તેમણે આજીજી કરી.
5: કાવ કાવ, ભગવાન, બધા જ રંગો ભેગા કરીને અમને એક નવો જ રંગ આપો.
2: ભગવાન મનમાં હસ્યા. એમને ખબર હતી કે બધા જ રંગ ભેગા કરશે તો કાળો રંગ બનશે. પણ તેઓ ચૂપ રહ્યા. એમણે બધા રંગો ભેગા કર્યા અને કાળો રંગ એમણે આપ્યો. બંને એકબીજા સામે જોયું. બંને સંપૂર્ણ કાળા રંગના, પણ હવે કંઈ થઈ શકે નહીં. અને તેઓ ત્યાંથી ઉડી ગયા. તેમણે બતક અને હંસને જોયા. એ બંને કાગડા અને ઘુવડના રંગ પર હસી રહ્યા હતા. કાગડો ગુસ્સામાં બોલ્યો,
5: કાળા છે તો શું થયું? બ્લેક સુંદર રંગ છે, અમારી પાસે રંગ તો છે, તમારી પાસે તો રંગ જ નથી. ટોક ટોક ટોક ટોક.
2: જોયું બાળકો, આપણે સમયસર ન પહોંચીએ તો શું થાય?

બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

0: વાર્તાનું નામ છે મૂરખ ગધેડા અને સમજુ બકરીઓ. એક ઝરણું હતું, તેના પર લાકડાનો એક સાંકડો પુલ હતો. એકવાર એક કાળો ગધેડો તે પુલ ઉપર થઈને પસાર થતો હતો. એ જ વખતે સામેથી બીજો સફેદ રંગનો ગધેડો આવતો હતો. પુલ ખૂબ જ સાંકડો હોય, બંને ગધેડા એક સાથે પસાર થઈ શકે એમ નહોતું. કાળા ગધેડાએ બરાડ પાડીને કીધું,
1: અરે ઓ, મારા રસ્તા વચ્ચેથી હટ.
0: સફેદ ગધેડાએ પણ સામે એવી જ બરાડ પાડીને કહ્યું,
1: અરે ઓ મૂરખના સરદાર, કાળિયા પાછો હટ, નહીં તો તને આ ઝરણામાં ફેંકી દઈશ.
0: આમ તે બંને ગધેડા માથા ભીડાવી પુલ પર લડવા લાગ્યા. બે માંથી કોઈ પાછો હટતો નહોતો. પછી બંને એકબીજાને ધમકાવા લાગ્યા અને પુલ પર લડવા લાગ્યા. એથી બંને નીચે ઝરણામાં પડી ગયા. ઝરણાના ઝડપી વહેણમાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા. થોડા સમય પછી બે બકરીઓ એ જ પુલ પર સામે આવી. તે બંને ડાઈ અને શાંત સ્વભાવની હતી. થોડી વાર તેમને શું કરવું તે સમજાયું નહીં. પછી તેમાંની એક બકરી નીચે બેસી ગઈ અને સામેની બીજી બકરી તેના શરીર ઉપર થઈને ચાલી ગઈ. પછી બેઠેલી બકરી ઊભી થઈ ને પોતાના રસ્તે પડી. આમ બંને બકરીઓ સલામત રીતે પુલ પાર કરી ગઈ. આ વાર્તાથી આપણને એ સમજમાં આવે છે કે ઝઘડવાથી પોતાનું જ નુકસાન થાય.

0: આંખ અને યાત્રી. એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો, ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી.
1: ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે. દેખાડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું.
0: એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી.
1: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
2: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે.
0: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
2: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
1: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
2: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
1: અરે નહીં નહીં, આ હમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
0: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
2: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું.
0: પણ જેવો એ પાણીમાં ઉતર્યો, થોડી જ વારમાં,
2: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો.
0: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
2: હે ભગવાન, કેટલો મૂર્ખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો.

0: હા મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર।

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી. તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

જોડાવવા માટે કરો પીએમ સૂર્ય ઘર જીઓ.ઇન પર.

આજે જે ભારતના ગામે-ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે, જ્યાં પહેલા આકાશી ઉપર માત્ર પાપડ અને કપડાં સુકાતા હતા, ત્યાં હવે લાઈટ બિલ ઝીરો થઈ ગયા છે. ગામે-ગામ લોકો હવે સોલર પેનલ ખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 71,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો અત્યાર સુધીમાં લઈ ચૂક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in.

સાંભળો શું તમે બીએસ સૂર્ય ગ્રહ મફત વીજળી યોજના સાંભળ્યું છે?

0: अरे बेटा गईकाले मारा भतीजाना घरे गयो तो
1: मारी तो आंखो फाटी गई
0: आंखो भी ऐसी चालतू है
1: रोज वॉशिंग मशीन आए घर में बे फ्रिज
0: तो ये लाइट खबर छके जो आवे छे
1: जीरो
0: मैं पूछू तो भतीजो कहे काका तो बदी ऊपर वाला दी मेहरबान छे
1: એટલે એટલે છત પર લાગેલી સોલર પેનલ્સ ની
0: મેં વિચાર્યું હવે તો આપણે યાર નખાવું પડશે
2: પીએમ સૂર્ય ઘર મફત જડી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર

பக்கம் 94.5 ரேடியோ பாலன்பூர் கம்யூனிட்டி ரேடியோ ஸ்டேஷன்.

ખબર છે ને દોસ્તો, શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય. બસ તો આવા જ મિત્રો ને આવા જ સહારાઓ તમે શોધો, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુર.

0: Subscribe.
1: Subscribe.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સઅપ કરો 95-12-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95-12-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડામાં પણ પ્રોડક્ટને પહોંચાડી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે વિડીયો પાલનપુર પર આપી દીધો ને?
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: મેં

સંપર્ક કરો અને તમે વોટ્સએપ પર કરી શકો છો.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: आपको पता है, जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
2: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: क्यों कहीं बोलिया नहीं?
4: हमारी मोटी माँ मने कहती थी कि कूतरा ना भस्या ऊपर हाथी जो रिएक्ट करे ने, तो हाथी नु वजन घटे अने कूतरा नी वैल्यू वधे।
3: आजकल तुम्हारी वैल्यू बहु वधी गई अपने। हूँ तो एम के तो के तुम्हारा बा मुंगा
4: जो
3: हमेशा तुम्हारी मोटी बाज बोलता हुई छे, એટલે તમારા બા ક્યારે કે બોલ્યા નથી?
4: કહ્યું છે ને, મારી બાએ કહ્યું છે કે નાના માણસોને મોઢે ના લગાય,
3: પણ હું તો મોઢે લગાવું। તમારા બા અને મોટી બા છે ને, એ બે જણા સંતા બનતા જવા છે, તો મને એકવાર સંતા બનતા ને ફોન કરીને પૂછું કે અલા બનતા તારો ફોન નંબર શું છે? મારી મોટી બા હંમેશા કહેતી કે ખોટા માણસો સાચા વખાણ કરે તો એના માટે કમ નસીબ જોઈએ। કાગડા ની સામે કોયલ બોલે ને તો કોયલ ની વેલ્યુ ઘટે, કાગડા ની વધે। ફરી ક્યારેક

0: Ya lo usé.
1: Best, Maria, best. Thank you, sir. Maria, કાલે રાત્રે રોહિત મને મળવા આવ્યો.
2: શું કહ્યું સર?
1: એનું કહેવું છે કે એડમિશન પ્રકરણમાં તારા હાથ એકદમ ચોખ્ખા છે. આઈ એમ સોરી, મેં નાહકનો તને દુભાવ્યો.
2: ઇટ્સ ઓકે સર. મારી મોટી બા હંમેશા કહેતી હતી કે સાચા માણસે અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેવું જોઈએ. પણ સર, મને એવું લાગે છે કે આખી વાતમાં કોઈકે આપણને, આપણી કોલેજને, આપણી હોસ્પિટલને બદનામ કરવા માટે કોઈ વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું છે.
1: સાચી વાત છે. મને પેલો હજી કિડની ચોરીનો કેસ સમજાતો હતો. પહેલા એક વ્યક્તિ આવીને પોલીસ સ્ટેશન
2: પ્રાઇવેટ ડિટેક્ટિવને સોંપી દેવી જોઈએ.
1: પણ મણિયાર, એનાથી થશે શું?
2: સર, મારી મોટી બાકી હતી કે રોગનું નિદાન કરવું હોય ને તો રોગના મૂળ સુધી જવું જોઈએ.
1: ને મારા મોટા બાપા કહેતા, ત્યારે પેટ ચોળીને શૂળ ઊભું ના કરાય. બોલ, શું કામ આવ્યો?
2: સર, આ કેટલાક બિલ્સ, ઇન્વોઇસિસ છે, તો એના માટે વાઉચર્સ પર તમારે સિગ્નેચર્સ જોઈતા હતા.
1: મણિયાર, મારો એક લેખક મિત્ર છે, એની વાઇફને એનું કયું લખાણ સૌથી પ્રિય છે ખબર છે?
2: કયું સર?
1: એણે કરેલી એના બેરર ચેક પરની સહી.
2: સર, જો તેના મારા થનાર ભાભીએ હોયા તો જ ને, તો એમને પણ તમારા ચેક્સ પરના ઓટોગ્રાફ્સ જ વધારે ગમ્યા હોત. સર, ખોટું ન લાગે તો એક સવાલ કરું.
1: હા,
2: તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
1: અરે, એ તો ભૂલાઈ જ ગયું. ના મણિયાર, શું છે, હું બહુ બિકળ માણસ છું. લગ્ન શબ્દમાં મને ગન દેખાય છે અને વાઇફ શબ્દ પણ લાઈફ શબ્દને કેટલો મળતો આવે છે.
2: સર, તમારી સેન્સ ઓફ હ્યુમર પણ એકદમ કમાલની છે. અરે હા, યાદ આવ્યું સર, આપણી હોસ્પિટલ માટે એક ગાયનેકોલોજીસ્ટની પોસ્ટ ખાલી હતી, તો એના માટે એક કેન્ડિડેટ સિલેક્ટ કર્યા છે. શું નામ હતું એનું? હા, ડૉક્ટર રશ્મિ દિવાન. બસ, એ તમને હમણાં અહીંયા મળવા આવતા જ હશે.
1: સિલેક્ટ કરી છે તો અપોઇન્ટ કરી નાખો ને, ઇફ યુ થિંક શી ઇઝ કેપેબલ.
2: પણ સર, તમારા અપ્રુવલ વગર કેવી રીતે સિલેક્ટ?
1: યાર, આવી નાની નાની બાબતોમાં મને ઇન્વોલ્વ ના કરો. આમાં ને આમાં મારું રિસર્ચનું કામ આગળ નથી વધતું. આ ઇન્ટરવ્યૂ લેવા, ચેક પર સહી કરવી, ક્યારેક તો એવો કંટાળો આવે છે કે આ સંસ્થાનું ટ્રસ્ટ બનાવી નાખો.
2: પણ સર, એના માટે ટ્રસ્ટી બનવાને લાયક માણસો બી જોઈએ ને.
1: અરે, તમે લોકો તો છો.
2: નહીં સર, મારી મોટી બા કહેતી હતી કે ઘોડો ગમે એટલો જાતવાન હોય, લગામ તો માણસે પોતાના હાથમાં જ પકડી.
1: વાહ મણિયાર, તમારી મોટી બા એકદમ વ્યવહારુ વાતો કરતી. નહીં,
3: may I come in sir?
2: સર, આ મેં તમને કહ્યું હતું ને કે આપણે જે ગાયનેકોલોજીસ્ટ સિલેક્ટ કર્યા છે, શું નામ એમનું?
1: હા, ડોક્ટર રશ્મિ દિવાન.
2: હા, દિવાન, દિવાન.
3: યસ સર, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. સાચું કહું ને, મેં તમારા વિશે જેટલું સાંભળ્યું હતું, તમે એના કરતા હજારે ગણા વધુ હેન્ડસમ છો.
1: લુક મિસ દિવાન, હું કેવો દેખાઉં છું એમાં મને જરાય રસ નથી. મને રસ છે મારો સ્ટાફ કેવો દેખાવ કરે છે એમાં. લોકો કહે છે કે આ જગતમાં આવનાર બાળકને સૌથી પહેલો સ્પર્શ થાય છે એની માનો. પણ હું કહું છું ના, એને સૌથી પહેલો સ્પર્શ થાય છે એ ગાયનેકોલોજીસ્ટના હાથનો. એટલે મને એવા ગાયનેકોલોજીસ્ટની જરૂર છે જેના હાથમાં માં અને બાળક બંને સલામતી અનુભવે.
3: ઓફકોર્સ સર, તમારી બધી જ અપેક્ષાઓ પૂરી કરવાનો પૂરતો પ્રયત્ન કરીશ.
1: પહેલી જોબ કેમ છોડી?
3: જોબ સેટિસ્ફેક્શન નહોતું.
1: મિસ દિવાન, આપણને આપણી જોબથી કેટલું સેટિસ્ફેક્શન થાય છે એ મહત્વનું નથી, પણ આપણા જોબથી આપણા પેશન્ટને કેટલું સેટિસ્ફેક્શન થાય છે એ મહત્વનું છે.
2: એક્સક્યુઝ મી સર, ઇફ યુ હેવ અપ્રૂવ્ડ હર તો અમે લોકો હોસ્પિટલ માટે નીકળીએ. શું છે, એક બહુ અર્જન્ટ કેસ છે.
1: હા શ્યોર, અને અપોઇન્ટ કરી નાખો.
2: હા, આવો મિસ દિવાન. ડોક્ટર દિવાન, હું તમારી રાહ જોઉં છું, આવો.
1: તમે હજી ગયા નથી?

0: આવશો ને?
1: હા, હું મારા રોજના સમયે હોસ્પિટલમાં પહોંચી જઈશ. કમાલનું કેરેક્ટર છે, અને એક કમાલનું કેરેક્ટર છે આ મિસ ચૈતાલી. લાવ એમને ફોન કરવા દે. કમિન, દરવાજો ખુલ્લો જ છે. અરે આવો આવો મિસ ચૈતાલી, હું તમને જ ફોન લગાવતો. બેસો. તમે એક કામ કરો, ડોક્ટર બનવાનું માંડી વાળો, અને એક સરસ મજાનું બ્યુટી પાર્લર ખોલી લોકોના વાળ કાપવાનું અને ચહેરા રંગવાનું શરૂ કરી દો. વોટ શું? આજે ઓપરેશન થિયેટરમાં કેટલી નર્વસ હતી તું. પેશન્ટને જોવાને બદલે મારા મોઢા સામે શું જોયા કરતી? તમે અહીંયા શીખવા આવો છો કે મારું મોઢું જોવા? કંઈ નથી એમાં, હું પોતે 45 વર્ષથી મારું મોઢું જોઈને બોર થઈ ગયો છું.
0: સર, પણ મને વાત એમ છે કે સર,
1: હા સ્પીક આઉટ. શું કહેવું છે તમારે?
0: આઈ મીન,
1: હા વોટ ડુ યુ મીન?
0: આઈ મીન
1: કમ ઓન સ્પીક આઉટ.
0: સર, તમને નહીં સમજાય. કદાચ તમે આને ઇન્ફેક્ચ્યુએશન કહેશો, ચાઇલ્ડિશ કહેશો, બટ આઈ લાઈક યુ.
1: I also like you. Love you. Nothing wrong in that. Mara badha students mane chahe chhe. Hu pan emne chahu chu. Pan eno matlab e nathi ne ki biladi dudhni dukan same ubhi ubhi joya kare, em tame mara modha same joya karo.
0: Sir, tame mara kehvano arth nathi samjya. Hu aajivan tamari sathe rehva mangu chu.
1: To kone na padi chhe? Final year complete karo, pachi hospital ma jodai jao assistant tarike. Rohit ne તમે ભાનમાં તો છો ને? હમણાં તમે જે આ ભયાનક વાત બોલી ગયા એનો અર્થ તમને સમજાય છે? બેફામ વાતો મારા આજ સુધીના કરિયરમાં મારી સાથે કોઈએ નથી કરી.
0: કેમ કે મારા જેવો બેફામ પ્રેમ પણ ક્યારેય કોઈએ નહીં કર્યો હોય.
1: જો છોકરી, તારી નહીં પણ મારી ઉંમરનો તો વિચાર કર.
0: મેં તમારી ઉંમરને નહીં, તમને પ્રેમ કર્યો છે, તમારા વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે.
1: દરેક ચમકતી ચીજને જોઈને અંજાઈ ના જવાય. મારું વ્યક્તિત્વ એક ભ્રમણા છે, ઇલ્યુઝન. થોરનો છોડ ગમે એટલો સારો લાગે પણ એ તો વાડીની વાડમાં જ શોભે, ફ્લાવર વાઝમાં તો ફૂલો જ ગોઠવાય.
0: તમે થોર છો તો હું વેલ, અને વેલ તો વાડને વળગીને જ આગળ વધે ને.
1: છોકરી, તું એક કામ કર, તું ડોક્ટર સાયકિયાટ્રિસ્ટ અરવિંદ વૈદ્યને મળી લે. મને લાગે છે કે તું ગાંડી થઈ ગઈ છે.
0: તમને પ્રેમ કરવો એ ગાંડ પણ હોય તો હું આજીવન ગાંડી રહેવા માટે તૈયાર છું. તમને શું લાગે છે, મારું ચસકી ગયું છે? તો તમે એમ રાખો, પણ હકીકત તો એ છે કે મારું હૃદય જોર જોરથી ચીસો પાડીને કહી રહ્યું છે કે પરણીશ તો સર ને જ.
1: પણ મારા તો લગ્ન થઈ ગયા છે. હા, આ હોસ્પિટલ સાથે, આ કોલેજ સાથે, મારા રિસર્ચ સાથે, અને આ મારા પુસ્તકો સાથે.
0: તો આ હોસ્પિટલ, આ કોલેજ, આ પુસ્તકો, આ રિસર્ચ બધાને મારી શોખ્ય તરીકે સ્વીકારવા માટે તૈયાર છું.
1: પણ હું તારા પાગલપણાને સ્વીકારવા તૈયાર નથી. યુ મે ગો. કહ્યું ને જા.
0: ઓકે સર, સોરી.
1: લીવ. અને હા, આ વેબ સિરીઝ અને હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરો. એની આડઅસરમાં દરેક છોકરી પોતાની જાતને લેલા અને દરેક છોકરાને મજનું સમજવા માંડી છે.
0: સોરી ટુ સે સર, પણ મારા આદર્શો લેલા, હીર કે જુલિયટ નહીં, પણ મીરા છે. અને મારા મોહનને મેળવવા માટે વિષનો પ્યાલો પીવાની પણ મારી તૈયારી છે. જોઈએ કોની જીત રંગ લાવે છે. તમારો વૈરાગ્ય.

0: નહીં નહીં નહીં નહીં, આમાં ડોક્ટર મહેતાનો કોઈ વાંક નથી.
1: હા, કેસ તો ઓલરેડી બગડી ચૂક્યો હતો. ડોક્ટર મહેતાનો વાંક ફક્ત એટલો કે એમને આ બગડેલો કેસ હાથ પર લીધો. ખરેખર તમને હાથ જ ઊંચા કરી દેવા જોઈતા હતા.
2: ઓ મેડમ, ડોક્ટર સાહેબ કઈ પૈસા ખાનાર પાકિસ્તાની એમ્પાયર નથી કે સે જપિલ થાકે આંગળી ઊંચી. અરે ડોક્ટર મહેતા તો મેડિકલ ફિલ્ડના તેંડુલકર છે, તેંડુલકર. ભલ ભલા યમદૂતોના બોલને એમણે બાઉન્ડરીની બહાર ફેંકી દીધા છે.
3: ઓ વરા શાસ્ત્રી, અહીંયા શું લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યો છે વર્લ્ડ કપનો? અહીંયા અમે ગંભીર સિચ્યુએશન પર ડિસ્કસ કરી રહ્યા છે ને તમે તમારી કોમેન્ટ્રી કરી રહ્યા છો. શાંત રહો ને, જરા શાંત રહો ને.
0: કંઈ સમજાતું નથી. એક સ્ત્રી ઓપરેશન થિયેટરમાં મૃત્યુ પામે છે અને એના આઘાતથી ડોક્ટર સાહેબ અઠવાડિયાથી પોતાની જાતને રૂમમાં બંધ કરીને બેઠા છે અને અધૂરામાં પૂરું એ સ્ત્રીના પતિએ ડોક્ટર સાહેબ ઉપર કેસ કરી નાખ્યો છે કે એ સ્ત્રીનું મૃત્યુ ડોક્ટર મહેતાની નિગ્લિજન્સને કારણે થયું છે.
2: થાય કસોટીની એરણ પર સાચા સોનાએ ચડવું પડે, બાકી પિત્તળને તો કલઈ કરો એટલે એની મેળે ચમકી જાય. પિત્તળની વાત કરું, તમારી વાત નથી કરું.
3: ડોક્ટર દિવાન, ઓપરેશન થિયેટરમાં તમે જતા નહીં?
2: હા હા જતા.
4: વાત કરું,
2: પ્લીઝ કન્ટિન્યુ.
3: એક્ઝેક્ટલી શું બન્યું હતું?
1: એક્ચ્યુઅલી પેશન્ટની ડિલિવરી વખતે પ્લેસેન્ટા જલ્દી પડ્યું નહીં અને અમ્બેલિકલ કોર્ડ બહાર ખેંચતી વખતે સાથે યુટ્રસ પણ બહાર આવી ગયું અને ખૂબ બધું બ્લીડિંગ થયું. પેશન્ટનો જીવ બચાવવા માટે ડોક્ટર સાહેબે નક્કી કર્યું કે યુટ્રસ પાછો સેટઅપ કરી દઈએ, પરંતુ ઓપરેશન શરૂ કરતા પહેલા જ
2: એ ભાઈ મણિયારની મોટી બા પાસે ઉપર પહોંચી ગઈ.
3: તમે છે ને હમણાં ને હમણાં અહીંયાથી બહાર નીકળો તો.
2: અરે પણ મારો કે વાંક ગુનો?
3: વાંક ગુનો એટલે તમે કોઈ પણ સિરિયસ સિચ્યુએશનમાં કોમેડી કઈ રીતે કરી શકો છો? તમારે આ હોસ્પિટલ સાથે કોઈ લેવા દેવા નથી, એ તો ડોક્ટર સાહેબ તમને ઓળખે છે એટલે વોર્ડ બોય તરીકે રાખ્યા છે હોસ્પિટલમાં. બાકી તમને ઘરમાં આવવા દઈએ છે એટલે તમે ગમે તે કોમેડી કરશો? હા નહીં, પેલા દિવસે પેલા સરદારજીને વાગ્યું તું તો એમની ટ્રીટમેન્ટ વખતે પેટ પકડી ને હસી રહ્યા હતા તમે.
2: તો સાહેબ એમાં મારો કોઈ વાંક નથી, એ સરદારજી એ વાત જ એવી કરી હતી. તમને ખબર છે હું શું કામ હસ્યો હતો?
1: શું કામ?
2: અરે એ એ એ સરદારજી નો ડાબો હાથ મશીનમાં આવી જવાથી કપાઈ ગયો હતો તો હું એમને આશ્વાસન આપવા માટે ગયો હતો. મેં એમને કહ્યું કે સારું થયું ડાબો હાથ મશીનમાં આવી ગયો, જમણો હાથ કપાઈ ગયો હોત તો વાંધા થઈ ગયા હોત. તો એમણે મને કહ્યું કે મારો જમણો હાથ જ મશીનમાં આવી ગયો હતો. આ તો છેલ્લી ઘડીએ મેં અક્કલ વાપરે અને જમણો હાથ કાઢી લીધો અને ડાબો હાથ ઘૂસાડી દીધો. પાણીમાં બેસી ગયા.
3: અને આ જે બધા ભવાડા કરો છો ને એને લીધે તમને બધેથી કાઢી મૂકે છે.
2: ના ના ના સાહેબ, એમાં મારો તો કોઈ વાંક જ નથી.
3: ઓલા દિવસે ડોક્ટર સાહેબ ના વાઈફે તમને લાફો માર્યો તો એમાં પણ તમારો વાંક તો નહીં જોઈ ને?
2: આ તો નહોતો. હું તમને કહું શું થયું. એ દિવસે ડોક્ટર દેસાઈ બહાર ગયા હતા અને ત્યાં આગળ એમના વાઈફ એમને મળવા આવ્યા. હવે એ દિવસે એમના વાઈફ નો અવાજ બેસી ગયો હતો. મને ખબર નહોતી કે એમનો અવાજ બેસી ગયો છે એટલે એમને આવીને પૂછ્યું.
0: મહેરબાની કરીને ચૂપચાપ બેસે અહીંયા આગળ તું. પ્લીઝ આ મજાક મશ્કરી બધું બંધ કરી અને કોઈ પણ હિસાબે ડોક્ટર સાહેબને બહાર બોલાવો. પેલી ભાઈના પતિએ જે વકીલની નોટિસ મોકલાવી છે ને એનો જવાબ આપણે આપવો પડશે.
5: એની કોઈ જરૂર નથી મણિયાર.
0: એ સર જરૂર છે, અગર જો આપણે જવાબ નહીં આપીએ તો કોર્ટ તમારી વિરુદ્ધ બિનજામીન માત્ર વોરંટ કાઢશે.
5: વોરંટની શું જરૂર છે? સીધી સજા સંભળાવી દો મને, અરે ફાંસી લટકાવી દો. મારા મનનો બોજ તો હલકો થાય.

0: મારા આ હાથોથી, આ હાથથી એ બાયરું પ્રાણ પંખેરું છીનવાઈ ગયું ને એનું બાળક મારા હાથમાં. વિચારું જન્મતા વેત જ મા વિહોણું થઈ ગયું. ના બચાવી શક્યો એની માને, હું ના બચાવી શક્યો. હું હારી ગયો પણ યાર, હું હારી ગયો. હારેલા સિપાઈ અને લંગડા ઘોડાની એક જ સજા હોય છે, મોત.
1: હા સાહેબ, એમ ન બોલો. અરે ડોક્ટર ગોળી આપી શકે, જીવાદોરી નહીં.
0: નહીં બોરા, સફળતા મળે તો પોતાના નામ પર ચડાવી દેવાની ને નિષ્ફળતાનો ટોપલો વિધાતાના માથે ઢોળી દેવાનો એ પ્રકૃતિનો હું માણસ નથી. હું આ હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું. આકાશમાંથી એક તારો ખરી પડે તો અંધારું નથી થઈ જતું. પણ દીવાદાંડીનો દીવો લવાઈ જશે તો જહાજોને કિનારાના રસ્તા કોણ દેખાડશે? તમે તો અમારા રાહબર છો, તમે જો રસ્તો બદલી નાખશો તો અમને મારા કોણ દેખાડશે?
2: હા સર, આ વિશાલ વડલા જેવી સંસ્થાનો વહીવટ કોણ કરશે?
0: ટ્રસ્ટ.
3: ટ્રસ્ટ?
0: હા, મેં નક્કી કર્યું છે કે આ સંસ્થાનો ટ્રસ્ટ બનાવી નાખીશ. અને તમે લોકો બધા એની સંભાળ રાખશો.
1: ભૂલ કરી રહ્યા છો સાહેબ. ઘર ઘર રમતા બાળકોને ચોપાટની બાજી ન સોંપાય. આ લોકોમાં એક એક એક નાનકડું દવાખાનું ચલાવવાની આવડત નથી. એમને તમે હોસ્પિટલનો આખો વહીવટ સોંપવાની વાત કરો છો. એક વાત યાદ રાખજો, ઘોડા ગાડી ચલાવનારને ડર્બીની રેસમાં ન ઉતારાય.
0: બદનામ થયા છીએ, હોસ્પિટલમાં ડોક્ટર નહીં હોય તો વધારે બદનામી થશે.
4: ઠીક છે સર, પણ ટ્રસ્ટ બનાવતા પહેલા ફરી એકવાર વિચાર કરી લેજો.
0: યાર, મેં નિર્ણય લઈ લીધો છે, હવે તમે લોકો જાઓ. પ્લીઝ લીવ મી અલોન. લીવ મી અલોન.

0: યશુ બાકી છે.
1: એક શાયર નો શેર યાદ આવી ગયો સાહેબ. તૂફા જો નાવ ડૂબોય માજી પાર લગાય, માજી ખુદ નાવ ડૂબોય કોણ બચાય. સાહેબ હું તો તમને રણવીર સમજતો હતો, પણ તમે તો રણછોડ નીકળ્યા. તમે મેદાન છોડીને જવાની વાત કરી છે, તો એક વાત યાદ રાખજો કે આ મણિયાર નામનો ઉંદર અત્યાર સુધી ફૂકી ફૂકીને ખાતો હતો. એક વાર એના હાથમાં ટ્રસ્ટી પદ આવી ગયું ને, તો એ છડે ચોક આ હોસ્પિટલને મટનની દુકાન બનાવી નાખશે, જેમાં માનવ અંગોનો ખુલ્લે આમ વેપલો થશે. અને તમે તમે ઉભા ઉભા જોતા રહેશો તોફાનમાં ચક્રાવે ચડેલા હોકા યંત્રના કુકડાની જેમ. હવે તો હોસ્પિટલને મારો ઠાકર જ બચાવશે.

નોટિસનો જવાબ નથી આપવાનો, મારે મારી સંસ્થાનું ટ્રસ્ટ બનાવવાનું છે, એ હું તમને પછી એક્સપ્લેન કરીશ. પ્લીઝ તમે પેપર્સ રેડી રાખો. હા, હું સાંજે આવીને સહી કરી જઈશ.

0: Come in.
1: निश्चय ताली तमे आओ बेसो।
2: थैंक यू सर, पर हूँ बेसवा नथी आवे तमने पूछवा आवे छु के तमे लेक्चर लेवा क्यार थी आवाना छो।
1: हवे हूँ क्यारे तमारा लेक्चर नहीं लू मिस चैताली, कारण के मैं रिटायर थवानो निर्णय जाहिर कर्यो छे। કારણ કે માણસે ત્યારે જ રિટાયર થવું જોઈએ જ્યારે એને રિટાયર થવાનો નિર્ણય લીધો હોય, ત્યારે લોકો પૂછે વાય નાઉ, નહીં કે વાય નોટ।
2: સર અંગ્રેજો જતા રહ્યા પણ પોતાની ખોખલી કહેવતો આપણા જેવા બુદ્ધિશાળીઓને શીખવતા ગયા। પણ સર આપણે કર્મયોગીઓના દેશમાં જન્મ્યા છીએ જ્યાં કામને પૂજા ગણવામાં આવે છે અને પૂજા આપણે અંતિમ શ્વાસ સુધી કરવી જોઈએ। તો આમ દુખિયારી નારીની જેમ વિષાદ કરવાનું મૂકો અને લેક્ચર લેવા આવો।
1: કારણ કે મારા હાથમાં હવે પહેલા જેવો કરિશ્મા નથી રહ્યો, હું મારી આવડત ગુમાવી ચુક્યો છું, મારા હુનરની ધાર મુઠ્ઠી થઈ ગઈ છે, પેશન્ટને મારા પર વિશ્વાસ નથી રહ્યો।
2: જડીબુટી આપીને જીવનદાન આપી દેશો અને તમને શું લાગે છે તમે આજ સુધી જેટલા લોકોને સાજા કર્યા છે અને તમે જીવનદાન આપ્યું છે? એમનું આયુષ્ય હતું એટલે એ લોકો જીવ્યા, તમને ક્રેડિટ મળી તમારી જશ રેખાના જોરે।
1: તો એમ રાખો, એમ સમજો કે મારી જશ રેખાનું જોર ઘટ્યું છે અને હવે મારે અપયશનો ટોપલો નથી વેંઢારવો।
2: એના માટે જીગર જોઈએ, હિંમત જોઈએ, સાહસ જોઈએ, પણ તમારો તો સ્વભાવ છે એસ્કેપિસ્ટનો, ભાગેડું છો તમે, ભાગેડું।
1: વોટ?
2: મસીહાનો મુખવટો પહેરીને લોકોને છેતરનારા તમે, ખરેખર તો જવાબદારીમાંથી ભાગનારા નિર્માલ્ય અને નપુંસક માણસ છો।
1: મિસ ચૈતાલી,
2: અવાજ ઊંચો કરવાથી સચ્ચાઈ નહીં છુપાવી શકાય સર। જિંદગી આખી જીતનું અમૃત પીધું અને જરા સરખી હારનું વિષ પીવાનો વારો આવ્યો અને તમે તો પ્યાલો પછાડીને ઊભા થઈ ગયા। નિયતિ પણ તો કોઈ જીત છે સર, કુદરતની પણ તો કોઈ યોજના હશે। હારવામાં નાનમ નથી સર, નાનમ છે હારનો હાર પહેરી લેવા। પડવું શરમની વાત નથી, પડ્યા રહેવામાં શરમ છે। ઊભા થાવ સર, ઊભા થાવ અને કરો વિધાતાને પડકાર કે આવી જાય મેદાનમાં ફરી એકવાર। જોઈએ જોઈએ તારામાં જખમો દેવાની તાકાત વધારે છે કે અમારામાં મલમ લગાડવાની શક્તિ વધારે છે। પોણા ત્રણ વાગ્યાનો લેક્ચર છે, સમય સર આવી જશે।
1: મિસ ચૈતાલી, તમે મને ઓર્ડર આપો છો
2: વિનંતીઓને માન આપવાનું તો તમે શીખ્યા જ નથી ને? આ થઈ જનરલ વાત, હવે એક પર્સનલ વાત પણ સાંભળી લો। જીવનમાં સુખ વેચવા માટે ઘણા સાથી મળી રહેશે, પણ દુઃખમાં ભાગ પડાવવા માટે જીવન સાથીની જ જરૂર પડશે।
3: શૈક્ષણિક સંસ્થામાં ભગવદ્ ગીતા ભણાવીને એ કોલેજના પ્રોફેસરે દેશના સંવિધાન પર આઘાત કર્યો છે। માનવ સંસાધન મંત્રાલય આ બાબતમાં ચૂપ શા માટે છે એ સવાલ બધા પૂછી રહ્યા છે।
4: હ્યુમન રાઇટ્સ મિનિસ્ટર ટુડે ગેવ અ સ્ટેટમેન્ટ ધેટ વી શલ વેટ ટિલ ધ કોર્ટ ગિવ્સ વર્ડ।
5: સારે દેશ મેં તહેલકા મચાને વાલા યે કેસ સંવિધાન મેં સંશોધન કરને કી જરૂરત કો દોહરાતા હૈ યા નહીં, એક સવાલ।
6: લા લા લા લા

0: ના પાડીશ તો નહીં આવો.
1: ના ના, તો પણ આવીશ તો ખરા.
0: આવો આવો આવો, ભલા માણસ, બેસો બેસો બેસો, ચા પાણી કાંઈ, નાસ્તો વાસ્તો, બિસ્કિટ બિસ્કિટ કાઢું કાંઈ.
1: કેટલા ખરાબ અક્ષર છે તારા બાપા ને, કે અક્ષર સુધારે.
0: ટાઈપ કરેલો છે
1: તો ટાઈપ રાઈટર સુધારે. શું લખે તારો બાપો?
0: એમને લગ્ન માટે છોકરી જોઈ છે.
1: તારા બાપે લગ્ન માટે છોકરી જોઈ છે તો તું એમાં શેનો ખુશ થાય છે?
0: એમના માટે નહીં, મારા માટે છોકરી જોઈ છે.
1: અરે વાહ, તું મને એક વાત કે, લગ્ન તારે કરવાના છે તો તારા બાપા તારા માટે છોકરી શું કામ ગોતે?
0: શું કામ ન ગોતે, નાનપણથી મારા ચપ્પલ, મારા કપડા, મારા ચોપડા બધું મારા બાપા જ મારી માટે લાવતા.
1: બહુ જગ્યા છે ને,
0: પણ મને એમ કે લગ્ન માટે હા પાડી દઉં કે નહીં?
1: હા તો હા પાડી દેવાની હોય ને, કારણ કે જે ગુમાવવાનું છે તો સામે વાળા એ ગુમાવવાનું છે ને. પત્ની જોઈએ છે,
0: પછી
1: 200 કાગળ આવ્યા, અમારી લઈ જાઓ.
2: પતા હે, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ, ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयाँ.
3: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો.

સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: 18 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ, करोड़ों परिवारों का कल्याण।
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: काम तो हजारों लोगों करे छे, कितनी संस्थाओं ना काम समाज अने आजीवन ने बदली रहा छे, परंतु कितना ने आ माहिती छे?
3: माहिती काम तो घणी बधी संस्थाओ करे छे, पण आ माहिती घणा બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
2: અરે એના માટે તો છે આપણો સમુદાય સ્ટેશન રેડિયો પાલનપુર। આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
3: રેડિયો પાલનપુર 90.4।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર .gov.in પર.
2: ઘર ઘર સૂર્યઘર.
3: અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત. વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત. ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત. અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મયુરચંદ્ર રાજગોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ સંસ્કૃત.

નમસ્કાર મિત્રો, આજનું સુભાષિત આલસ્યમ હી મનુષ્યાણામ શરીરસ્થો મહાન રિપુ.

0: ખેતી
1: આ સુભાષિતમાં આળસ અને ઉદ્યમ બેનો મહિમા ગાવામાં આવ્યો છે. આળસને શત્રુ કહેવામાં આવ્યો છે, ઉદ્યમને બંધુ કહ્યો છે. આળસ રૂપી શત્રુ શરીરમાં રહેલો છે અને મહાન શત્રુ રિપુ શબ્દ છે સુભાષિતમાં. રિપુ એટલે શત્રુ, દુશ્મન, જે આપણી અંદર રહેલો છે. મનુષ્યાણા દરેકને હોય છે, આ શત્રુ એને આગળ વધવા દેતો નથી. બીજી પંક્તિમાં ઉદ્યમ એટલે કે પરિશ્રમ, મહેનત, એને બંધુ કહ્યો છે. અને જે મહેનત કરે છે એનો આમ બંધુ એટલે મિત્ર, એકવાર પરિશ્રમની શરૂઆત કરી આળસ

0: નો ત્યાગ કરીને શત્રુને જીતીને શત્રુને પરાજય કરીને આળસરૂપી શત્રુને પરાજિત કરી અને ઉદ્યમરૂપી બંધુ મેળવીને જે માણસ કાર્ય કરે છે એ ક્યારેય અટકતો નથી, ના વસીદથી એ રોકાતો નથી, હંમેશા પ્રગતિ કરે છે. એટલે કે ઉદ્યમની વાત કરવામાં આવી છે. ઉદ્યમ એ શ્રેયસ્કર છે, ભલું કરનારો છે, આળસ નુકસાન કરનારો છે. મિત્રો, સરળ સંસ્કૃત શીખવવામાં આજે આપણે સંસ્કૃતમાં કેટલીક સંખ્યાઓનો અભ્યાસ કરીએ. સંખ્યાને આપણે ક્રમ પણ કહેતા હોઈએ છીએ અને સંખ્યા ગણતરી કરતી વખતે, સમય જોતી વખતે બોલાતી હોય છે. પ્રાથમિક શિક્ષણમાં ગણતરી ના આવડે, સંખ્યા ના આવડતી હોય તો ગણતરી ના આવડે. તો સંસ્કૃતમાં આપણે ગણતરી કેવી રીતે કરવી, કયા શબ્દોનો પ્રયોગ થાય છે એ આજે શીખીએ. આપણે એકડાથી શરૂઆત કરીએ, એકથી દસ સુધીના શબ્દો પહેલા લઈએ. તો હું આપને અનુસરણ કરાવું. એકમ,
1: એકમ
0: આપ સમજી ગયા હશો. એકમ એટલે એક. એકમ,
2: એકમ.
0: દ્વે,
1: દ્વે.
0: ત્રીણી,
1: ત્રીણી.
0: ચત્વારી,
2: ચત્વારી.
0: પંચ,
2: પંચ.
0: ષડ,
2: ષડ.
0: સપ્ત,
2: સપ્ત.
0: અષ્ટ,
2: અષ્ટ.
0: નવ,
2: નવ.
0: દસ,
2: દસ.
0: ખૂબ સરસ. હવે આપણે એનાથી આગળ અગિયાર થી વીસ સુધીના શબ્દો જોઈ લઈએ. એકાદશ,
2: એકાદશ.
0: દ્વાદશ,
2: દ્વાદશ.
0: ત્રયોદશ,
2: ત્રયોદશ.
0: ચતુર્દશ,
2: ચતુર્દશ.
0: પંચદશ,
2: પંચદશ.
0: ષોડશ,
2: ષોડશ.
0: સપ્તદશ,
2: સપ્તદશ.
0: અષ્ટાદશ,
2: અષ્ટાદશ.
0: નવદશ,
2: નવદશ.
0: વિંશતિ,
2: વિંશતિ.
0: અહીંયા હિ બોલીએ એટલે વિસર્ગ સમજી લેવાનો. હવે મિત્રો, આપણા ત્યાં સ ત્રણ પ્રકારના છે. દંત્ય એટલે સસલાનો સ, શરણાઈનો, મૂર્ધન્ય અને ષટકોણનો સ, તાલવ્ય. ત્યારે દસ બોલતી વખતે આપણે કયા સનો ઉપયોગ કરીશું? દશો,
1: શરણાઈના સનો.
0: હા, એટલે મૂર્ધન્ય. તો મિત્રો, આ ઉચ્ચારણ પણ આપણે સ્પષ્ટ શીખીએ તો આપણને ખ્યાલ આવે. તો ફરીથી હું એકથી દસ નો અભ્યાસ કરાવું. એકમ,
1: એકમ.
0: દ્વે,
1: દ્વે.
0: ત્રીણી,
1: ત્રીણી.
0: ચત્વારી,
2: ચત્વારી.
0: પંચ,
2: પંચ.
0: ષડ,
2: ષડ.
0: સપ્ત,
2: સપ્ત.
0: અષ્ટ,
2: અષ્ટ.
0: નવ,
2: નવ.
0: દશ,
2: દશ.
0: એકાદશ,
2: એકાદશ.
0: દ્વાદશ,
2: દ્વાદશ.
0: ત્રયોદશ,
2: ત્રયોદશ.
0: ચતુર્દશ,
2: ચતુર્દશ.
0: પંચદશ,
2: પંચદશ.
0: ષોડશ,
2: ષોડશ.
0: સપ્તદશ,
2: સપ્તદશ.
0: અષ્ટાદશ,
2: અષ્ટાદશ.
0: નવદશ,
2: નવદશ.
0: વિંશતિ,
1: વિંશતિ.
0: આગળ જયારે આપણે જોડવા હોય તો એક લગાવીને આગળ બોલી શકાય. એક વિંશતિ,
2: એક વિંશતિ.
0: પછી બે લગાવવા માટે દ્વે લગાવી દઈએ.
1: દ્વે વિંશતિ.
0: હા, આપણે દ્વા બોલીશું.
1: દ્વા વિંશતિ.
0: હા, ત્રી લગાવીને
1: ત્રયો વિંશતિ.
0: હા, તો ત્રી લગાવી ત્યારે એનો સંધિ થતા ત્રયો કરવું પડશે. આપણે અભ્યાસ કરીએ તો શીખી શકીએ. ત્રયો
1: વિંશતિ.
0: ચતુર એટલે કે ચાર.
2: ચતુર્વિંશતિ.
0: હા, પંચવિંશતિ,
1: પંચવિંશતિ.
0: તો મિત્રો, આપણે આગળ અભ્યાસ કરીએ. દસ દસ શબ્દોના ગણતરીમાં કરીએ તો વિંશતિ એટલે વીસ. પછી ત્રીસ માટે છે ત્રિંશત,
1: ત્રિંશત.
0: શું બોલીશું?
2: ત્રિંશત.
0: એક ઉમેરીએ તો એક ત્રિંશત, બે ઉમેરીએ તો
1: બે ત્રિંશત.
0: હા, આપણે જે એકમ દ્વે શબ્દો શીખ્યા છીએ એનો ઉપયોગ સંધિ કરીને બોલી શકીએ. એટલે એકમની જગ્યાએ મ લોપ કરી દઈએ, મ બોલવાનો નથી અને ત્રિંશત બોલવાનું છે. એટલે એક ત્રિંશત. એ જ રીતે દ્વે શીખ્યા હતા, સંધિ કરીને દ્વા ત્રિંશત. ત્રીનું ત્રય કરી દઈએ તો થશે ત્રય ત્રિંશત. ચતુર ત્રિંશત, ચતુર ત્રિંશત. પંચ
1: ત્રિંશત,
0: ષડ
1: ત્રિંશત.

0: મિત્રો ફરીથી આપણે જોઈએ, દસ પછી વિંશતિ, પછી ત્રિંશત, આગળ ચાલીસ માટે કેવું હોય તો ચત્વારિંશત, શું કહીશું? હા, અને પચાસ માટે પંચાસત. જેમ ચત્વારિંશત છે અને એક લગાવી દઈએ તો
1: એક ચત્વારિંશત.
0: સરસ. દ્વા એટલે કે બે લગાવી દઈએ તો
1: બે ચત્વારિંશત.
0: ખૂબ સરસ. હવે પંચાસત, પચાસ તો એક લગાવી દઈએ તો એક પંચાસત. પાંચ લગાવીશું તો પાંચ લગાવીશું તો પંચ પંચાસત. પાંચ લગાવીશું ત્યારે પંચ
1: પંચાસત.
0: આઠ લગાવીશું તો
1: અષ્ટ પંચાસત.
0: ખૂબ સરસ. એટલે કે પાછળની રકમ આપણે પહેલા બોલવાની છે અને પંચાસત બોલવાનું છે. મિત્રો આ રીતે ગણવું સહેલું થઈ જશે. પંચાસત પછી દસ ના ગુણાંકમાં સાઠ એટલે કે ષષ્ઠી આવશે. શું કહીશું આપણે?
1: ષષ્ઠી.
0: એને એક લગાવીને આગળ બોલી શકાય, દ્વે લગાવીને બોલી શકાય, આ રીતે આગળ ગણી શકીએ. સિત્તેર માટેનો શબ્દ છે સપ્તતિહી.
1: સપ્તતિહી.
0: એક લગાવીને
1: એક સપ્તતિહી.
0: પાંચ લગાવીએ તો
1: પંચ સપ્તતિહી.
0: હા, ખૂબ સરસ. અને સિત્તોતેર એટલે સાત લગાવીએ તો
1: સપ્ત સપ્તતિહી.
0: ઉત્તમ. હવે એસી માટેનો શબ્દ છે અશીતિહી. અશીતિહી.
1: અશીતિહી.
0: તો આપણે ચાર ઉમેરીને કરી દઈએ, ચતુર બોલીએ.
1: ચતુર અશીતિહી.
0: હા, સંધિ કરીને બોલવું હોય તો ચતુરાશીતિહી એમ પણ બોલી શકાય.
1: ચતુરાશીતિહી.
0: હા, એ જ રીતે સંધિ કરીને પંચાશીતિહી, ષડાશીતિહી. ઓકે. હવે નેવું માટે શબ્દ છે નવતિહી.
1: નવતિહી.
0: હા, અને નવ્વાણું લગાવવા હોય તો
1: નવનવતિહી.
0: ખૂબ સરસ. છેલ્લો શબ્દ આપણે લઈએ સો સંખ્યા માટે છે શતમ.
1: શતમ.
0: શતમ એટલે સો. તો એક વાર ફરીથી એક થી દસ ના ગુણાંક ને ધ્યાનમાં રાખીને જોઈએ. એકમ.
1: એકમ.
0: દ્વે.
1: દ્વે.
0: ત્રીણી.
1: ત્રીણી.
0: ચત્વારી.
1: ચત્વારી.
0: પંચ.
1: પંચ.
0: ષટ.
1: ષટ.
0: સપ્ત.
1: સપ્ત.
0: અષ્ટ.
1: અષ્ટ.
0: નવ.
1: નવ.
0: દસ.
1: દસ.
0: વિંશતિહી.
1: વિંશતિહી
0: એટલે વીસ. ત્રિંશત.
1: ત્રિંશત.
0: ચત્વારિંશત.
1: ચત્વારિંશત.
0: પંચાશત.
1: પંચાશત.
0: ષષ્ઠી.
1: ષષ્ઠી.
0: સપ્તતિહી.
1: સપ્તતિહી.
0: અશીતિહી.
1: અશીતિહી.
0: નવતિહી.
1: નવતિહી.
0: શતમ.
1: શતમ.
0: હવે શતમ એટલે સો. એ જ રીતે એક શતમ બોલી શકીએ. દ્વિશતમ એટલે
1: દ્વે શતમ.
0: તો એનો અર્થ થશે બસો. એક શતમ એટલે સો. દ્વિશતમ એટલે
2: બસો.
1: એકસો બે.
0: ના, દ્વય અધિક એક શતમ બોલીએ, બે પછી પેલા દ્વય બોલીએ અને પછી શતમ બોલીએ તો આપણે કદાચ એવું બોલી શકીએ. પણ આપણે બે પહેલા લઈએ અને શતમ પછી લઈએ તો એ રીતે કરીએ
1: બસો.
0: બસો. હા, જે આગળ આપણે સંખ્યા લઈશું પછીની રકમ તો એ રીતે એનો અર્થ થશે ગુણાંકનમાં. ત્રણ પહેલા બોલીએ અને શતમ પછી બોલીએ તો એનો અર્થ થશે ત્રણસો. એટલે બોલાશે ત્રિશતમ. જો ચાર પહેલા લઈએ અને પછી શતમ બોલીએ ચારસો કહેવા માટે તો બોલાશે ચતુર્શતમ. એ જ રીતે પાંચ માટે પાંચસો કેવું હોય તો
1: પંચશતમ.
0: તો મિત્રો શતમ એટલે સો અને સો એટલે
1: શતમ.
0: શતમ. હવે હજાર માટેનો શબ્દ છે સહસ્રમ.
1: સહસ્રમ.
0: સહસ્રમ બોલીશું આપણે. સહસ્રમ.
2: સહસ્રમ.
1: સહસ્રમ.
0: આમ તો બધા સહસ્ર બોલતા હોય છે પણ આપણે એનું બરાબર ઉચ્ચારણ કરીશું સહસ્રમ. તો સહસ્ર એટલે હજાર. એના પછી એક સહસ્ર તો એક હજાર. દ્વિસહસ્ર
1: બે હજાર.
0: ત્રિસહસ્રમ
1: ત્રણ હજાર.
0: જો હું એમ કહું કે પાંચ હજાર તો તમે શું કહેશો?
1: પંચસહસ્રમ.
0: સાત હજાર તો
1: સપ્તસહસ્રમ.
0: સરસ. મિત્રો દસ સહસ્રમ દસ હજાર. એના પછીનું ગણતરીમાં સંખ્યા કહીશું લક્ષ્ય. લક્ષ્ય એટલે
1: લાખ.
0: અને કોટી એટલે કરોડ. અર્બુદ એટલે અબજ. તો આગળ આગળ જેમ આપણે સંખ્યા ઉમેરીને ગણતરી કરી શકતા હતા એમ સંખ્યાને બોલી શકીએ. મિત્રો સંખ્યા યાદ રાખવા માટે આપણે એક નાનકડું ગીત લઈએ, મારું અનુસરણ કરજો. એક

0: त्रीणि
1: बिल्वपत्राणि त्रीणि
0: बिल्वपत्राणि त्रीणि
1: चत्वारि चत्वारि चत्वारि
0: चत्वारि चत्वारि चत्वारि
1: ब्रह्ममुखानि चत्वारि
0: ब्रह्ममुखानि चत्वारि
1: पञ्च पञ्च पञ्च
0: पञ्च पञ्च पञ्च
1: पाण्डवाः सन्ति पञ्च
0: पाण्डवाः सन्ति पञ्च
1: षट् षट् षट्
0: षट् षट् षट्
1: कार्तिकेयस्य मुखानि षट्
0: कार्तिकेयस्य मुखानि षट्
1: सप्त सप्त सप्त
0: सप्त सप्त सप्त
1: वासरा सन्ति सप्त
0: वासरा सन्ति सप्त
1: अष्ट अष्ट अष्ट
0: अष्ट अष्ट अष्ट
1: रसाः सन्ति अष्ट
0: रसाः सन्ति अष्ट
1: नव नव नव
0: नव नव नव
2: हेलो हाय नमस्कार તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી આપણે આવી ગયા છીએ 24માં એપિસોડમાં હરીખોવાળા દરવાજેથી અમે નીકળ્યા પીળું શર્ટ અને ભૂરું જીન્સ પહેરેલી ઉત્સાહથી ઉછળતી લ્યુસી પોતાના સ્વભાવગત મૌનને સાથે રાખીને ચાલતું બીતુબંગા અને પાછળ હું ડાબી તરફનો ઢોળાવ ઉતરી ગલસંટાના ઝાણા વાટે થઈને એ ત્રણેય જણા નર્મદા તટે પહોંચશે તે પછી આ રહસ્યમય અરણ્યમાં અગોચર સ્થાનેથી વહી નીકળતી શ્રી ગંગાની વાટ પકડશે બીતુબંગા અનેક વખત આ માર્ગે જઈ આવ્યો છે કે તેની માં નાદી પણ એકાદ બે વખત શ્રીગંગાને માર્ગે થઈને ગઈ છે અને ગઈ હતી આ ભલા ભોળા આદિવાસીઓની કાલેવાલીમાં આશ્રમથી કે નર્મદા તટેથી 60 સાલીઓના ટોળામાં જવા માટે શ્રીગંગાનો કિનારો જ ટૂંકામાં ટૂંકો માર્ગ બીજા બધા માર્ગો લાંબા પડે સુપ્રિયાએ કેમેરો લેવા ન દીધો લુસી અફસોસ કરતી બોલી મારે માત્ર નોંધો કરીને ચલાવી લેવું પડશે આપણે 60 સાલીઓને જાણતા નથી સુપ્રિયાએ કેમેરા લેવાની ના પાડી તો કંઈ કારણ હશે જ ને મેં લુસીને સમજાવી નર્મદા કિનારે આવતા અમને વાર ન લાગી 8:30માં તો અમે પટમાં ઉતરી પણ ગયા અહીં નર્મદાના વિશાળ પથરાળ પટને કારણે અમે જંગલમાંથી બહાર આવી ગયા હોઈએ તેવું લાગ્યું નર્મદા પણ આ પથરાળ તટ પર વિખરાઈને નાના ચીચરા ઝરણાઓમાં વહેંચાઈને આગળ વધે છે એક સપાટ ખડક પર અમે સામાન મૂક્યો અને નદીને નીરખતા ઊભા બીતુબંગા સામાન પાસે બેઠું લુસી થોડે દૂર સુધી લટાર મારવા નીકળી મેં ચીચરા પાણીમાં પગ બોળ્યા જળનો સ્પર્શ થતાં જ મને અનેરી લાગણી થઈ કપિલધારાની નર્મદા મને સાંભળી ભરૂચ પાસે વિશાળ તટમાં વહેતી નર્મદા પણ દ્રષ્ટિ સમક્ષ આવીને ઓઝલ થઈ ગઈ આ નદીના તટ પ્રદેશનું સંપૂર્ણ દર્શન મેં કર્યું નથી ટુકડે ટુકડે જ તેને જોયું છે છતાં આ નદી મને તેના મોહ પાશમાં બાંધતી ગઈ છે તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી ક્યાંય જતા નહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે

0: પ્રકૃતિની ગોદમાં ઉછળતા જનોને પ્રકૃતિ મુક્ત આનંદનું મહાદાન કર્યું છે. દેશના કોઈ પણ ખૂણે જાઓ, આનંદના મોં જોવા મળવાના છે. પ્રકૃતિ સાથેનો આ તાદાત્મ્ય ભાવ દરેક ભારતીયને પેઢી દર પેઢી વારસામાં મળતો રહ્યો છે. કદાચ આજ આનંદને આધ્યાત્મિકતા કહેવાતી હશે. જે હોય તો તે પણ દરેક માનવીના મનમાં તેનો વાસ કોઈ ને કોઈ સ્વરૂપ છે. અહમ બ્રહ્માસ્મી અમે ત્રણેય સામાન ઉઠેલો હતો ત્યાં પહોંચ્યા અચાનક મારાથી પૂછાઈ ગઈ લુસી તું પુનર્જન્મ માણે છે લુસીએ જવાબ ન આપ્યો તેમ છતાં મારા તરફ જોયું અને પછી ખડકપર જઈને બેઠી બેઠી બગીચાના જળની જુએ થોડી વારે અમે પ્રવાસ આગળ ચલાવ્યો લુસીએ લીલામાંથી નાસ્તો કાઢીને મને અને બધાની વિદાય લેવાની.
1: Hey, shoot.

એક જગ્યાએ જરખનું રહેઠાણ મળ્યું. બેતુબંગાએ ઝાંખરાને લાકડી વડે ઊંચા કરીને અમને જરખની વખોલ બતાવી. બે નાનકડા જરખ બાળ અમને ટગર ટગર તાકી રહ્યા. ધીમે ધીમે આસપાસનો કિનારો ઊંચો થતો ગયો. બે ખડો માથુડો કરતા પણ ઊંચી થઈ ગઈ. મને ડર લાગવા માંડ્યો. જો આમ જ આગળ વધવાનું હશે તો આગળ અંધારી સાંકડી ગળી જેવી ખીણમાં જ પ્રવેશવું પડશે. અચાનક આગળ જતું બીતુબંગા કિનારાની ભેખડ તરફ ફરીને જાણે ભેખડમાં જ ઓગળી ગયો હોય તેમ દેખાતું બંધ થઈ ગયું. અમે તે સ્થળે પહોંચ્યા તો ત્યાં ઉપર તરફ જતા પગથિયા કોતરેલા હતા અને ભેખડ પર લખેલું હતું ઇન્દ્રસિડી બીતુબંગા. બીતુબંગાની ભાષામાં ઇન્દ્રસિડી એટલે સ્વર્ગનો માર્ગ. ઇન્દ્ર શબ્દ તે કદી બોલી ન શકે એટલે લખી પણ ન શકે. કોઈ પણ આદિવાસીને જોડ્યા શબ્દો બોલતો મેં સાંભળ્યો જ નથી. આ કેવો દેશ છે જેની એક પ્રજા સંસ્કૃત જેવી અસંખ્ય સમાસો અને જોડાક્ષરોથી ભરેલી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કરી શકતી, સરળતાથી બોલી શકતી. તે જ દેશની બીજી પ્રજા જોડાક્ષર બોલવામાં પણ મુશ્કેલી અનુભવે. લખવું અને ચિતરવું બંને જુદી ક્રિયા છે, તે પણ સમજે નહીં. એટલો મોટો વિરોધાભાસ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઘટના ઘડવૈયા હોય આ બે અંતિમોમાં જીવતી પ્રજાને એક સાથે ટકાવી રાખે તેવા શાસ્ત્રો ઘડતા કેટલું વિચારવું પડ્યું હશે, જીવનને કેટલું નજદીકથી જોવું પડ્યું હશે, નગરથી નગર અરણ્યોથી અરણ્યોમાં કેટલું ભટકવું પડ્યું હશે, ત્યારે થયું હશે આ પરંપરાઓનું સર્જન, આ સંસ્કારોનું સિંચન અને આ શાસ્ત્ર જ્ઞાતાઓનું ઘડતર. મહાજ્ઞાની અને સાવ અભણ પ્રજાઓ વચ્ચેનું સંતુલન કોઈ અકળ કળાથી કરાયું છે. દરેકની જીવન તરફની દ્રષ્ટિ એક જ રહે, જીવન જીવવાનો અભિગમ સમાન રહે, ભાવનાઓમાં ભેદ ન રહે. શી રીતે કર્યું હશે આ જીવન દ્રષ્ટિનું અવતરણ? ઇન્દ્રાસિરી પર ઇન્દ્ર તો ચડ્યા હશે કે નહીં, અમે સરળતાથી ચડી ગયા. ત્યાંથી અડધો એક કલાક ચાલીને અમે ઊંચા ખડકોથી ઘેરાયેલા વનો વચ્ચે આવ્યા. બીતુબંગા ત્યાં પહોંચીને ઊભો રહ્યો. થોડી વારી જાળીમાંથી બે આદિવાસીઓ આવ્યા. બીતુ સાથે કંઈક વાત કરી, પછી તે બંને આદિવાસીઓ આગળ ચાલ્યા અને અમે બધા તેમને અનુસર્યા. મેં અનેક વૃક્ષો જોયા છે, પણ આજે જે વૃક્ષ હું જોઈ રહ્યો છું તેવું જાજલ્યમાન વૃક્ષ મેં ક્યારેય જોયું નથી અને ક્યાંક જોઈશ તેવો વિશ્વાસ પણ મને નથી. ભાષાશાસ્ત્રના નિયમો કદાચ કોઈ પૃથ્વીપતિ સમ્રાટ માટે વપરાતા હોય તેવા શબ્દો એક વૃક્ષ માટે વાપરવાની મનાઈ ફરમાવતા હશે, પરંતુ જે કોઈ મનુષ્ય આ મહાન ગૌરવશાળી દિગ્ગજ અને પરમ સ્વરૂપમાં ઉન્નત મસ્તક વૃક્ષને જોવે તે જગતના તમામ ભાષાશાસ્ત્રની આજ્ઞાઓ ભૂલીને મનમાં આવે તે શબ્દોથી તેનું વર્ણન કરવા પ્રયત્ન કરશે અને લાખ પ્રયત્ન પણ તે તેમ કરી શકવાનું નથી. આવા પ્રસંગોએ મૌન એ સર્વશ્રેષ્ઠ ભાષા હોવાની પ્રતિતિ તેને થવાની. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

खड़गों की धार पर उभरे मुंह तथा लिसे आलू के खंड ने स्तब्ध बनने छू लिया। चारों तरफ नीली चमड़ी के रोते घेराए पथरा मैदान, बच्चे लाकड़ा ना गोल छापरा वाला झुंपड़ा, लंगोटधारी आदिवासी स्त्री पुरुष ने आम जा मैदान के बच्चे जाने खास बनाने में घुटी और ऊंची टीकरी ने लगभग टूट नजीक विशाल गुफा तेज टीकरी ने मथाड़ भीलो गगन चुंबी शाग नूर वाले लूसी दंत है ने वृक्ष से जुटा रहा। मन बाबा ने कहली कथा याद आई, एमन कोई पर सत्य हो कि न हो पर मन मनना छी कन्ना ना कोई थी उठी तो आवाज जाने कहतो हो कि स्वयं पार्वती ने हाथी बवाई लुरुक तो जुड़ी रहो। मैं जिंदा सागबान जुड़े आम सत्ता मानने शक्तियों के एक वृक्ष कि जैनी सत्ता आरण में युजन सुधी फैलाई छे जनाश्रय जवाती मानवी अन्य पशु पक्षियों निर्भय बने जो सदा काल जीवंत छे जिन्हें पान क्या सुखाता नहीं जमा अरण्युना प्राण समो वृक्षों दी वास करे छे। जरूर पड़े राजा भूत जीवा ऐश्वर्य साथे प्रकट थाय छे ते वृक्षाधिराज आदिवासियों की श्रद्धा न प्रति जिंदा सागबान ने हूं नजरों नजर निहाले। बाबा ने कही कथा मन विश्वास करो कि नहीं विचार साथे જ રાણી ગુફાનું લાકડાના દરવાજા વાળું મુખ મારી દ્રષ્ટિ સમક્ષ આવે છે। મારા તમામ સંશયોથી પર થઈ શકાય તેવી એક જ દલીલ મનમાં ઉઠે છે। જો જીની કહેલી રાણી ગુફાની કથાને હું માનું છું તો બાબાને કહેલી જિંદા સાગબાનની કથાને કેમ ન માન બંને માટે મારી પાસેનું પ્રમાણ માત્ર એક જ રીતનું છે। બીજા પાસેથી સાંભળેલી વાત લ્યુસી મેં કહ્યું જિંદા સાગબાન આગળ બોલવું મારા માટે શક્ય ન હતું। ઓહ અદ્ભુત લુસી માત્ર આખું જ બોલી શકી પછી થોડી વાર સ્વસ્થતા બોલી પૃથ્વી પર આવું સ્થળ છે તે જોવા છતાં માની નથી શકતી। અમે ઘોડા ઉઠીને લાકડાના ઝૂંપડા તરફ ચાલ્યા। ચાલ ચાલતા લુસી મને પૂછ્યું તમે માનો છો કે જિંદા સાગબાન વિશે તમે જે કંઈ સાંભળ્યું છે તેમાં તથ્ય હોય। તમે સાંભળ્યા છો લિયોપાલમ પર ધ્રુવ બળી કે તત્વ જોડાયેલા રહું।

0: માને છે કે એ વાતો સાચી હોય?
1: મેં પૂછ્યું. પણ બે પર લ્યુસી એક જ જવાબ ન આપ્યો એટલે મેં કહ્યું, મને સમજાતું નથી. પણ હું અહીં આવ્યો જ ન હોત અને આ વૃક્ષને જોયું જ ન હોત તો મેં તેને ના માં જવાબ આપ્યો હોત. પણ અત્યારે મને સમજાતું નથી એમ કહીને લ્યુસીને ફરી પૂછ્યું, તું માને છે? લ્યુસી એકદમ ઊભી રહી. તેને એ ક્ષણે જે શબ્દો મને કહ્યા તે હું કદી પણ ભૂલી શકવાનો નથી. મારા માનવાથી કોઈ ફરક પડવાનો નથી. હું તો કાલે કે પરમ દિવસે અહીંથી જતી રહીશ. ફરક પડશે તો તમારી માન્યતાથી. તમે ભણેલા છો, વિચારશીલ છો અને અહીં આ લોકો સાથે રહો છો તેમ કહીને તે અટકી ગઈ. મેં હવે સ્પષ્ટ થવા પ્રયત્ન કર્યો અને કહ્યું, હું એવું ઈચ્છું છું કે હું સત્યને શોધી શકું. જ્યાં સુધી તે ન કરી શકું ત્યાં સુધી મારી અંગત માન્યતા ગમે તે હોય.
0: પરંપરાઓ આપણી સાથે હોય એવું હું ઈચ્છું.

હજી વિચારતો જ હતો ત્યાં આગળ જતી લુસી બોલી, તમારી વાત મને સમજાતી નથી. તમારે વિકાસ પણ કરવો છે અને જૂનું કશું ત્યાગવું પણ નથી. પછી તેણે આખીને ઉમેર્યું, જો કે ડેડી કહેતા હોય છે કે સાંસ્કૃતિક રીતે ટકી રહીને પરંપરાને જાળવી રાખીને વિકાસ સાધવાની કળા જગતની દરેક પ્રજા પાસે નથી, તમારી પાસે અને જાપાનીઓ પાસે છે. સામે આવ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ બળી તત્વમસી. ક્યાં જાતાની જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

अर्दू बसार करी ने मिलाकर ना झूपड़ा उपास एक नाने लड़ा घर में होय ती घणी सगड़ू लाकड़ा माथी बनावायला आ झूपड़ा उमा लगभग बधा जरूरी बांधनी पूरे पाणी लाकड़ा ने हती अने किल्ला तरीके पण लाकड़ा नु उपयोग लेवायो हतो लुसे ने हूं एक पछी एक घर जोया लुसे तो घर नी अंदर जईने बधु जोई शकती मने बहार ज उभा रहेवा के बात લોકો જે ભાષા બોલતા હતા તે બીતુભંગા સિવાયના અમે બે સમજી શકી તેમ નહોતું. દરેક ઘર પર વ્યાજનું ચિત્ર અમે જોઈ શક્યા. થોડી વારી એક આદિવાસી આવીને અમને ઝૂંપડાની વચ્ચે આવેલા થોડા મોટા ઝૂંપડા તરફ લઈ ગયો. ત્યાં એક ખૂબ વૃદ્ધ જાણતા પુરુષે અમારું સ્વાગત કર્યું અને લાકડાની પાટ પર અમે બેસાડ્યા. અજાણ્યાને પોતાની ભાષા ન સમજતા માણસનું દિલ

ગળા સમૂહ મોહક હાસ્ય લુસીને મોક ચમકી. વૃદ્ધ પુરુષે પણ હસીને પોતાની ભાષામાં કંઈક કહ્યું. લુસીએ પોતાની નોટ કાઢી, થોડી વાર પેન્સિલથી થોડા સ્કેચ કર્યા અને નોટ પેલા વૃદ્ધ પુરુષના હાથમાં આપી. અમે બેઠા હતા તે સ્થળનો અને થોડા આદિવાસીઓના અદભુત સ્કેચ જોઈને પેલો ખુશ થયો. અમે કંઈ પણ પૂછ્યા વગર તેને તે પાનું ફાડી લીધું અને સાચવીને અંદર મૂકી આવ્યું. હું તમને પૂછું, તમે બીટુને અને બીટુ આ માણસની એ રીતે વાતો થઈ શકે? અમારા વડવા કહેતા બધું લખ્યું છે. તમારા વડવા અહીં ક્યારે આવ્યા? લ્યુસીની આતુરતા અનંત વધી ગઈ. પેલો વૃદ્ધ જવાબ ન આપી શક્યો. તેણે પોતાની પત્નીને બોલાવીને કંઈક વાત કરી. થોડી વાર તે સ્ત્રી બીજી એક વૃદ્ધાને બોલાવી લાવી. ત્રણે જણે થોડી વાતો કરીને બીટુ બંગાને કંઈક કહ્યું. અમને જવાબ મળ્યો, અમારા વડવા અહીં આવ્યા તે વખતે અહીં ઓલું પીલું રાજ હતું. એ રાણીએ અમારા વડવાઓને આશરો આપ્યો. એવું અમારી કથામાં આવે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કેટલો સમય થયો? કંઈ કહી શકાય? લ્યુસીએ મને પૂછ્યું. સમજાતું નથી, મેં કહ્યું. કોઈ ઓલોપી નામની રાણીનું શાસન હતું તે વખતે એમના વડવાઓ અહીં આવેલા, એટલું જ. એ રાણી ક્યારે હતી તે કેમ ખબર પડે? બધું દંતકથા જેવું, લ્યુસી બબડી અને પૂછ્યું. તમારા વડવાઓ પેલા તારામાંથી અહીં આવ્યા શી રીતે? આ અતિ મહત્વના પ્રશ્નોનો જવાબ અમને મૂંઝવી દેતો મળ્યો. બધા આવે છે તેમ અમે પણ આવીએ છીએ અને પાછા જઈએ છીએ, લ્યુસી, મેં કહ્યું. એ જન્મ મરણની રીત કહે છે. ભલે, લ્યુસીએ કહ્યું. પણ તમારા પહેલા વડવા અહીં આવ્યા એ શી રીતે આવ્યા હશે? જવાબમાં પેલો વૃદ્ધ થોડો ખીજાયો. અમારી કથામાં લખ્યું છે તે ખોટું ન હોય, કહીને તે ઊભો થઈને ઘરમાં ચાલ્યો ગયો. વાત વણસે ત્યાર પહેલાં જ બીતુબંગાએ અમને રોક્યા. અમે વધુ પૂછ્યું નહીં. અમારી ઈચ્છા રાણી ગુફામાં જવાની અને જિંદા સાગબાનને નજીકથી જોવાની હતી, પરંતુ પુરુષને રાણી ગુફામાં જવાની મનાઈ છે તેમ કહીને મને જવા દેવાની મનાઈ ફરમાવાઈ. લ્યુસી એકલી જઈ શકી હોત, પણ અત્યારે તેને આ આદિવાસી સ્ત્રીઓ સાથે ફરીને શક્ય તેટલી વધુ માહિતી જોઈતી હતી. હું કાલ સવારે જઈશ, એમ કહીને તે ચાલી. હું પાટ પર બેઠો બેઠો ડાયરી લખતો હતો. રાત્રે અમે બહાર લાકડાની પાટ પર ઘાસમાંથી વણેલી સાદડીઓ પર સૂતા. લ્યુસીનાની ટોળ સળગાવીને ડાયરીમાં નોંધો ટપકાવતી હતી. મારી નજર રહી રહીને રાણી ગુફા તરફ જતી હતી. એક વખત તો મને એવી ઈચ્છા પણ થઈ આવી કે રાત્રે બધા સૂઈ ગયા પછી હું રાણી ગુફામાં જઈ આવું, પણ 60 સાલીઓના કે જિંદા સાગબાનના ખ્યાલે તેવું ન કરવાનું વિચારી મેં પડખા ઘસ્યા કર્યા. લ્યુસીએ લખવાનું બંધ કર્યું કે ગસગસાટ ઊંઘી ગઈ. તેણે પોતાના વિશ્વ પ્રવાસોના આવા કેટલાય સ્થળો જોયા હશે, કેટલાય મનોમંથન અનુભવ્યા હશે, એથી તે આવા આકર્ષણો પર વિજય મેળવીને નિરાંતે ઊંઘી શકી. મારી આંખો પણ ઘેરાવા લાગી. જોકુ આવે ત્યાર પહેલા અચાનક મારા મનમાં તર્ક ઉઠ્યો. નાના સાહેબ જો રાણી ગુફામાં રહ્યા હોય, જીમીના દાદા જો રાણી ગુફામાં કેદ થયા હોય, તો રાણી ગુફામાં પુરુષોનો પ્રવેશ વર્જ્ય છે તે વાત સાચી નથી. પણ અત્યારે અડધી રાતે વીતે કોઈને જગાડીને આ વાતનું નિરાકરણ કરવું શક્ય ન હતું. સવારે પેલા વૃદ્ધ ડાયાને પૂછવાનું નક્કી કરીને હું નચિંત થઈને સૂઈ ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: સવારે સૌથી પહેલું કામ મેં ડાયાને મળવાનું કર્યું. તમારા દાદાના સમયમાં પેલી ગુફામાં પુરુષો જઈ શકતા? ના, ક્યારેય નહીં. ઓલોપી રાણીની ગુફા, એમાં પુરુષોથી જવાય નહીં, બીતુ બંગા દ્વારા જવાબ મળ્યો. પણ નાના સાહેબ નામના મરાઠા સરદાર તેમાં રહેલા, અંગ્રેજોનું રાજ હતું ત્યારે, લગભગ તમારા દાદાના સમયમાં, મેં ડાયાને કહ્યું. ઓહોહો, ડાયો હસી પડ્યો. મારો બાપ ત્યારે નાનો હતો, તેણે જોયેલો એ રાજાને. મારો બાપુ કહેતો, અમારા 8-10 માણસો પેલા 15 જણાને પકડી લાવેલા, સાંજે ડાયા સામે લઈ આવ્યા. જો રાજા બોલે અમે દોસ્ત છીએ, કહેતો ડાયો સ્મૃતિમાં સરી ગયો અને આડા અવળા વાક્યમાં બોલ્યો, અમાર લોકને એની બોલી સમજ નહીં આવેલી, કાલેવાલી માં બી ના સમજી શકી, પણ અમે આશરે આવેલાને કાઢી ન મૂકીએ. ઓલોપી રાણીનો અમને એવો હુકમ. ફિરંગી લોક રાજાને મારવા નીકળેલા એટલે ભાગી આવેલો. મને થયું કે હવે ખજાનાની અને નાના સાહેબની રાણી ગુફામાં સંતાડ્યાની વાત આવશે. હું કાન માંડીને સાંભળતો હતો ને ડાયાને આગળ કહ્યું, પછી રાખેલા એ બધાને ત્યાં શ્રીગંગા માથે ભવાનીના મંદિરની ગુફામાં. આ રાણી ગુફામાં નહીં? મેં પૂછ્યું. ના, ટૂંકો જવાબ મળ્યો. પછી ડાયા વાત આગળ વધારી. પછી તું કહે છે કે તેવા ફિરંગી આવેલા, અમારા બધાને ખૂબ ધમકાવેલા, લાલચ આપે પણ એમ અમારા માણસથી કંઈ દગો થોડો દેવાય, દગો થોડો થાય. કોઈ કાંઈ બોલ્યું જ નહીં. વરસાદથી ઉનાળા જેટલું રહેલો તે રાજા પછી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: दिल से चाहने की मुझे सजा देते हो, मैं रोता हूं और तुम मजा लेते हो.

આ સહેજ પણ વિચલિત ન થઈ. તેણે સ્વચ્છતાથી કહ્યું, એકલા કેમ આવ્યા? ડાયાએ બીતુને સાથે ન મોકલ્યો? જી, હું કશું ન બોલી શક્યો. બે ત્રણ પળ મૌન વીતી. પછી લુસીએ મને પૂછ્યું, કોણ છે આ? અસ્વસ્થામાં મરાયો છે? તે પ્રશ્નનો ઉત્તર આપણા યુધિષ્ઠિરે જે મનોયાતના વેઠી હશે તેવી જ વેદના અનુભવતા મેં જવાબ આપ્યો, કાલેવાલીમાં. મેં આકાશ સામે જોયું. મારા મનમાં ઉઠેલા જવાબને બહાર આવતું રોકી રાખવા મારે પ્રયત્ન કરવો પડ્યો. કેમ કરીને હું એવું બોલી ન શક્યો. લ્યુસી આ વનિતા છે, બિનતા પોતે, સુપ્રિયાની જન્મદાત્રી અને અત્યારે આદિવાસીઓની કાલેવાલી માં. લ્યુસી, તું મારી સાથે વાત કરી શકીશ? કાલેવાલી માએ પૂછ્યું. ના, મેં કહ્યું, તમારે મારી સાથે જ વાત કરવી પડશે. લ્યુસી આપણી ભાષા જાણતી નથી. આ વાતનો કોઈ ઉત્તર ન મળ્યો. મેં લ્યુસીને કહ્યું, લ્યુસી વાત તો તારા દ્વારા જ થઈ શકશે. માં મારી સાથે વાત નહીં કરે. કેમ, એવું શા માટે? લ્યુસીએ પૂછ્યું. મારા આશ્ચર્ય વચ્ચે લ્યુસીનું બોલવું બિનતા સમજી ગઈ. તેણે ઉત્તર આપ્યો, કારણ કે આ એક પરંપરાગત રિવાજ છે. કાલેવાલી માં પુરુષોને દર્શન પણ ના આપે. મેં આ જવાબ લ્યુસી સુધી પહોંચાડ્યો. તમે પણ એવું માનો છો? લ્યુસીએ પૂછ્યું. ના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર પર ધ્રુવ ભટ્ટ લખે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમપુર સાથે.

તમે પણ એવું માનો છો? લુસીએ પૂછ્યું. ના, માએ કહ્યું, પણ એના લોકોનો વિશ્વાસ મને આમ કરવા પ્રેરે છે. મારા આગળની કોઈ પણ માએ ક્યારેય જે ન કર્યું હોય તે કરવા હું ન ઈચ્છું. તમે 60 સાલી જાતિના નથી? લુસીએ પૂછ્યું. અમારામાંનું કોઈ 60 સાલી નથી કે ન હતું? માએ જવાબ આપ્યો. હું આ પ્રદેશમાં નીચે રાણી ગુફામાં રહું છું, એટલે 60 સાલીઓ મારી તમામ સેવા ઉઠાવે છે. લુસીને ખૂબ નવાઈ લાગી. તેણે પૂછ્યું, તમે શા માટે એમના દેવી બન્યા? એ લોકો તમને પકડી લાવેલા? ના, માં હસી પડી. મારે જ સંસારથી દૂર રહેવું હતું. બીજે ક્યાંય પણ જઈને રહું તો આટલી શાંતિ અને આટલી મુક્તિ મળે તે સંભવ ન લાગ્યું. નર્મદાના વનો છોડીને મારે ક્યાંય જવું ન હતું, છતાં મારી રીતે સાધના કરવી હતી. એથી આ સ્થળે આવી. મારા અગાઉ જે માં હતા તેમની પાસે રહી, હવે તેઓ નથી એટલે માં હું છું. અચાનક મને પૂર્યા સાંભળી આવી. તમે દેવી છો? લુસી સાવ વ્યવસાયિક ઢવે પૂછે જતી હતી. તે મને યોગ્ય ન લાગ્યું, પણ માં જે સ્વસ્થતા અને શાંતિથી જવાબ આપતી હતી તે જોતાં લુસીને કંઈ કહેવું મને યોગ્ય ન લાગ્યું. ના, માએ કહ્યું, હું પણ તારા જેવી સ્ત્રી જ છું, પણ જો આ રીતે હું બીજે ક્યાંય પણ રહી હોત તો ત્યાંનો સમાજ પણ મને દેવી બનાવ્યા સિવાય રહેવાનો ન હતો. એ કરતાં આ આદિવાસીઓની દેવી ગણવામાં મને ઓછામાં ઓછી અડચણો છે. તમે અહીં શી રીતે આવ્યા? લુસીએ પૂછ્યું. નારદી નામે એક આદિવાસી સ્ત્રી મારી સહેલી હતી, તેને મને અહીં આવવા સૂચવેલું. બીતુબંગાની માં? લુસીનો અવાજ આશ્ચર્યભાવથી સભર હતો. હા, માએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લાગ્યું કે લુસી વનિતાને ઓળખી જવા સુધી પહોંચવા આવી છે. આવું બને તો પણ કોઈને કંઈ ફરક પડે તેમ ન હોવા છતાં મેં વાત વાળવા પ્રયત્ન કર્યો. લુસી નાના સાહેબને અહીં રાખેલા. હા, માએ કહ્યું, સાંઠ સાલીઓ બહુ પ્રેમાળ છે. જંગલમાં ભૂલા પડેલાને, મુશ્કેલીમાં મુકાયેલાને કે આશરે આવેલા કોઈને પણ જેમની જેમ જાળવે, ઘણી વાર ઘણા લોકોને ઉપયોગી થઈ પડે છે આ પ્રજા. નાના સાહેબ આ સામેની ગુફામાં જ રહેતા. તેમનો ખજાનો? હું આગળ કંઈ બોલું તે પહેલાં માએ પોતાનો ઢાંકેલો ચહેરો મારા તરફ કર્યો. મલીર પાછળ છુપાવેલી આંખો મને જોતી હોવાનો અનુભવ હું કરી શક્યો. બિનતાએ આદિવાસીઓની દેવી શા માટે માને છે તે સમજતા મને વાર ન લાગી. મેં માત્ર હાથ જોડીને કંઈ પણ બોલ્યા વગર માની આજ્ઞા સ્વીકારી લીધી અને ખજાના વિશેના તમામ સંશયોને મનમાંથી ધોઈ નાખ્યા. અમે તે ગુફાઓ જોઈ શકીએ? મેં માને પૂછ્યું. અંદર મંદિર છે, દર્શન કરી આવું, માએ કહ્યું. હું અને લુસી ગુફામાં ગયા. ગુફા ઘણી વિશાળ હતી, પરંતુ 15 માણસોના વસવાટ માટે નાની પડી હશે. નાના કદાચ અહીં પૂજારી તરીકે જ રહ્યા હશે. એક મહાન માનવીના થોડા સમયના રહેણાંકને જોતું હોવું એવા ભાવથી મેં ગુફા જોઈ. સ્વતંત્રતા માટે માનવીઓ કેવા કેવા ભોગ આપતા હોય છે તે વિચારતો હું લુસી પાછળ બહાર નીકળ્યો. અમે ટેકરી ઉતરીને પાછા ફર્યા. અમે જતા હતા ત્યારે માએ લુસીને કહ્યું, પાછી આવજે ક્યારે.

0: પછી જરા થંભીને આગળ કહ્યું, તે 60 સાલીઓ વિશે બહુ નોંધો કરી છે તે જાણ્યું. હું તને વિનંતી કરું છું કે આ સ્થળ વિશે તે જાણ્યું તે તારાથી બને તો સિદ્ધિના મોંથી જાહેર ન કરીશ. કદાચ લખે તો પણ આ સ્થળ અને અહીં આવવાનો માર્ગ દુનિયાને ન બતાવતી. અમે બહુ થોડા બચી રહ્યા છીએ. આખી દુનિયા અહીં ઉતરી આવીને અમને ખલેલ ન કરી તે જોજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લખી તત્વવસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: Hey, please, Radhi.

પાછા આવી માનો હાથ પોતાના હાથમાં લઈને હોઠે અડાડતા કહ્યું, આ વાત હું તમારી આજ્ઞા ગણીને પાડીશ. પોતાનો થેલો ખભે ચડાવતા લ્યુસીને આગળ કહ્યું, ક્યારેક જરૂર પાછી આવીશ નર્મદાની પરિક્રમા કરવા. તો આવતી હોત તો મારી સાથે ગુફામાં તને રાખીશ અને તારી સાથે પરિક્રમામાં હું પણ જોડાઈશ, માએ કહ્યું. મારા આવવાથી અને સાથે રહેવાથી તમારા ધર્મમાં દખલ નહીં થાય? લ્યુસીએ સહજ ભાવ સાથે પૂછ્યું. અમે જેનું પાલન કરીએ છીએ તે ધર્મમાં મહેમાનોથી થોડી દખલ થાય તો પણ અમે ચલાવી લઈએ છીએ, પરંતુ અમારું જે પાલન કરે છે તે ધર્મમાં તું દખલ નહીં કરે એટલી શ્રદ્ધા તારા પર રાખું તો તે જાળવજે, માએ કહ્યું. હું આ સાંભળીને ઘડીભર સ્તબ્ધ થઈ ઊભો થયો. લ્યુસીએ મા સામે જોયું અને કહ્યું, હું તમારી વાત માનું છું. અમે ટેકરી ઉતરી ગયા. રસ્તામાં લ્યુસીએ મને કહ્યું, હું મુંબઈ જવાની છું, તમે સાથે આવો તો પાછા જતા અગાઉ મારે નર્મદાનો સાગર સંગમ જોવો છે. એક નદીના ઉદ્ગમ અને સાગર સંગમ બંને જોયાનો રોમાંચ લઈને સ્વદેશ પાછા ફરવાનું મને ગમશે. ભલે, મેં કહ્યું. ભરૂચ તો મુંબઈ જતા વચ્ચે જ આવશે, ત્યાં એકાદ દિવસ રોકાઈને સાગર સંગમ સુધી જઈ આવીશું, પછી હું પાછો આવીશ. મેં અમારી યોજના સુપ્રિયાને જણાવી અને તેને પૂછ્યું, તમે જાઓ છો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટેથી તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજી એ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

अरे बेटा गईकाले हमारा भतीजा ना घरे गयो तो मारी तो आंखों फाटी गई आंखों ही ऐसे चालू हुआ है रोज वॉशिंग मशीन मराए ने घर में बेबे फ्रिज तो ये लाइट बिल खबर चिट के आवे छे जीरो मैं पूछू तो भतीजो कहे के काका तो बड़ी ऊपर वाली मेहरबानी छे એટલે કે છત પર લાગેલી સોલર પેનલની મેં વિચાર્યું હવે તો આપણે યાર નંખા બુજ પડશે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ લંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryadhar.gov.in પર.

મારો પડોશી છે જબરો જિદ્દી આખી સોસાયટીએ સોલર પેનલ નખાવી દીધી પણ એ માનવા તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે મેં કહ્યું

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ રેડિયો મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવ, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. રેડિયો પાલનપુર.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app.
2: જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈમાં, કે જ્યાં છેલ્લે કાળુ અને નાના વચ્ચે જબરજસ્ત ઝઘડો થઈ જાય છે. આ પુસ્તક માનવીની ભવાઈ લખેલી છે પન્નાલાલ પટેલે. પન્નાલાલ પટેલ જ્યારે કોઈ પણ પુસ્તક લખે છે ત્યારે સંબંધોની એ મોટી ગઢમથલ બતાવે છે, સંબંધોના તાણાવાણા બતાવે છે.

કાળુ અને નાના આ ઝઘડા બાદ કાળુના જીવનમાં શું ઉથલ પાથલ મચ્યું. રામાને તો કહેવાનું મન થયું, એ જાઓ ત્યારે જમાદાર આવીને કાળિયાને 5 સોટા મારી જાઓ ને, પાસે ઘી ખાઈ જશે. જો કે રામો જાણતો હતો કે પેલા 5 સોટા વેઠવા વસમાં હતા, ને તેથી જ તો તેણે કહ્યું, ભાઈ સામે ફરિયાદ ના કરે તો બીજું કરે કોણ. છતાંય રણછોડ પાછો ન ફર્યો. છેવટે કાસમ એની આડે ફર્યો. સુકામુખી, આમ ફરિયાદ કરીને રાજને પેદું કરો છો ને, આમ તો ઉલટાના વેરા વધશે, ભાઈના ખૂન કરશે ને એમનો છેડો નહીં આવે, માટે મરવા દો ને, તમારે તો મોટું પેટ રાખવું જોઈએ. ને કાળિયાને કેમ કાંઈ કહીએ નહીં, બાકી કેવડાવો મુખી, તો વાંક નાણિયાનો જ છે, હું તો પોતે ત્યાં બેઠેલો, ભડાક દઈને એને કાળિયાને ગાળો આપે નહીં, પણ મારા મહેરબાન આટલા દંત તો ડોસો ગુણવેલ હતો, સાખી રહેતો, પણ હવે તો કંઈ નહીં સાખે. પાસમની આંખોમાં ગુસ્સાની આછી રજ હતી. મને યાદ છે પેલા બામણે કીધું તું, તમે બધા વેણી વેણીને મારજો, આ વેરા વધાર્યા તો એ તો તમે જો એનો ન્યાય કરો તો ઠીક, નકર આ બે દંત જવા દઈ અને ફરિયાદ તો કરવાના, એક ફેરા તો એ કાળિયાના છોતરા ઉતરાવી નાખો તો જ ઠીક થાય. તે પ્રમાણે રામાની જીભે આવી જ ઊભું રહ્યું. શું થશે વળી, કાળિયાને ઘા બાજરિયું ભરીને 5 દનામાં સાજો કરી દઈશું ને બીજી વખતે હાથ પગ તોડી આવશે. આખા ગામમાં આ લડાઈની વાત હતી. અરે બાળકોએ ફટાકડા ફોડતા પડતા મૂકી દીધા, કાળુ કાકો આમ કૂદ્યા અને નાનો કાકો આમ પડ્યા, એ વાત ચડી થઈ ગઈ. એ દિવસ કાયદેસરનું રાવણો તો ક્યાંય ન બેઠું, પણ ગરવડે કાળુને ત્યાં ભેગા થયેલા રાતે ગેરકાયદેસર પણ સુખડી તો મળી જ રહી. રામાએ ઊભી કરી, કાળુભાઈ તી અમને સુખડી વગર રાખ્યા તે અત્યારે તો શેખ. તે શેખ ના કોણ કહેશે, કાળુએ કહ્યું, પણ મારે આ બદલે હુડા કોણ ગાય, એ કામ હું કરી લાવ. અને કાળુ રામાની જગ્યાએ બેસી ગયો. ગોદર તથા વેચાતની ગરાવળીની

0: कनाडा देश तो आप जानते ही होंगे। कनाडा की टोटल पॉपुलेशन जितनी पक्की छत बांधी है हमारे देश ने अपने गरीबों के सिर पर। 12 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ, करोड़ों परिवारों का कल्याण।
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: શોધ ઉપર તે ખુશ થઈ ઉઠ્યો હતો, પણ એમ જ વેણુ માટે એક તરફથી રાણો ઉપડ્યો અને બીજી તરફથી કાળો સરખો ગરીબ ભોજન ગુજર બીજી ઘડી જોતા કાળુનો અવાજ બદલાઈ ગયો, કોણ જાણે કેમ, પણ કાળુને આજ વિચિત્ર દર્દ ઉઠ્યું। કઈ નહીં, આજ જીવનમાં કોઈ મોટી ઉપણપ આવી હતી, સુનું સત એકલો અટલો। આખી રાતે ખાટલો ભેગો થયો તો પણ ઊંઘ ન આવી। કોઈ વાર આવી જતી તો એ વેણુને રાજ નાનો ને રાણો પોતે ને રાણો પોતે ને ભોજો કંટાળી હોકો ભર્યો બબડ્યો। આ તો રાણો ને ભોજો સામ સમય ભળીને ચડ્યા એમ સગું, તમાકુને ઘેને હોય કે પછી ઉજાગરાના લીધે ઊંઘ તો આવી, પણ સાથે સાથે સ્વપ્નાય જુદા જુદા। છતાંય રાજુને વહેલી સવારે પત્નીએ ઉઠાડ્યો ત્યારે નજર જાણે કોઈને શોધતી હતી, કાંઈ ખોઈ બેઠો હતો। યાદ કરે હસતો સોડમાં ઘાલેલી પછેડી તાણી ખાટલા પરથી નીચે ઉતરતા બબડ્યો, જો પરોઢમાં સમણું સાચું પડે નાના સાથે કાં તો અવતાર લગી ઘડીએ ચડવું પડે। કાળુનું હૈયું જાણે નાચ કરવા

થઈ ચૂક્યા હતા. ગામને પેલે છેડે આવેલા ઠાકડાઓને ત્યાં કુકડા બોલી રહ્યા હતા. જ્યારે કાસમ ગાંજીનો કુકડો તો લીમડી ઉપર ચડીને આખા ગામને આ નૂતન વર્ષની વધાઈ દઈ રહ્યો હતો, અભિનંદન પાઠવતો હતો. નૂતન વર્ષે ધરતીએ આખી વહેલી સળવળ ધમધમી રહી હતી. સ્ત્રીઓ કચરો પૂંજો કાઢી ફૂટેલા હલ્લામાં ભરી ગામના જાંપે છોડી આવી, ચીડ પણ કાઢી આવી હતી. 15 દિવસે એકવાર નહાતો પેલો જગો ડોસોએ આજ તો પાણી મારીને નાયો હતો. છોકરાઓને માત્ર એક એક વાર ઢંઢોળવા પડ્યા અને એમણે તો નાતાની સાથે જ નવા કપડાં પહેરી ફટાકડા ફૂટતા એમની રમત આદરી દીધી. કાળુ કાકાએ ફલાણી કાકી, કાળુ એ રામાના છોકરા બોલાવવા આવ્યા, પણ કાળુ તો બોલે તો ને, કારણ કે એ હજુ નાયો જ ન. વગર નાયે તો પેલા છોકરાઓ એને જાગો ને ગામના ગધેડા ચરાવી આવો એમ જ કહે. જોકે છોકરાઓ તો નાયલા ગધેડા ચરાવવા મોકલતા હતા. કાળુ દાંતણ કરવા બેઠો એટલામાં ઘેર ઘેર પડતો ગામનો શિવો નાઈ આવી પહોંચ્યો. ભલી ભાભી પાણી કાઢો હેડો, ઉઠો કાળુ ભાઈ, તું જ્યારે શિવા બીજે ઘેર, હું તો આવ્યો એટલે નવરાવે બરાબર છે. અરે એમ તે કેમ હોય કાળુ ભાઈ, તમારા જેવાને તો, શિવાએ હસીને વાત બદલી, ને તમને તો ભલું હશે તો ગળિયા બાજી ગયા હશે. સાના પણ ત્યાં તો કાળુને યાદ આવી ગયું. હા લ્યા ભાઈ, મારું બેટું દિલ તો દુખે છે. તે દુખે જ ને શિવો, કાળુએ ભલીને કહ્યું. શિવાના ના કહેવા છતાં એ રાતનો લાડુ અપાવ્યો. લાડુ ખાતા શિવાએ પેલી વાત

હવે દાતણ કરતા કરતા હુંકાર ઉભર્યો, એટલામાં ભલીએ પાણી કાઢ્યું, કાળુએ કપડાં ઉતાર્યા, જ્યારે શિવાય પેલું ટાટોનું પાણી બરાબર નાવા જોગ કાઢ્યું. લો બેસો હેડો. શિવો જેમ જેમ નહોતો ગયો એમ શિવો જેમ જેમ નવડાવતો ગયો, કાળુનો અંગ ચોળતો ગયો તેમ તેમ. અરે અહીં લોહી બાજ્યું, આ પાસામાં એ જુઓ મળશે. લે હેડ પાર મેલ લે, તું તારે પાછું મોડું થાય, હજુ તો આખું ગામ ફરવાનું બાકી. શિવાય કાળુ ઉપર ગરમ પાણીની ધાર કરતા કહ્યું. કાળુએ ધોતિયું આપતા જ રવાના થયો. લો બદલો તાર, હું તો જાઉં. અરે તમાકુ તો પી, કાળુએ કહ્યું. પણ પહેલા તો શિવો આંગળી વટાવી ચૂક્યો હતો. તમાકુ પી દે, કાંઈ શિવલો રાજી ન થવાનો. સામે ઘેર પરમા ડોસાને ત્યાં બેસતા ઉમેર્યું, લઠ જેવો આઠ હાથનું થેપાડો જોઈશે, પછી તમે જાણો. અને ડોસાને હાંક મારી, દાદા ક્યાં ગયો નાથો ભાઈ, કંકુ ભાભી પાણી કાઢો. અરુણ પાછા ઉષા આવી, ગુલાલ ગુલાલ ઉડાડતી, ચારે કોર કુમકુમ વેરતી, વાદળોના ડુંગરે ડુંગરે ઘૂમતી, ને ફૂલડા વીણતી ખૂળે ભરતી. સ્ત્રીઓએ ઢોર બહાર કાઢવા માંડ્યા, પુરુષોએ રાતની ખૂંટી મૂકેલી રણજીથી શિંગ રંગવાની શરૂ કરી. કાળો જેવાઓ તો ગાય બળદો વગેરેને ધાબા કર્યા.

કરતા કરતા કાવના મગજમાં પેલી પાછલી રાતના સ્વપ્ન ઘોળાયા. સ્વપ્નમાં જાજુ માલ કઈ ન હતો, એ રાજુના લગ્ન એની સાથે કરાવે છે. રાજુ એ વિધવા થયેલી છે. કાળુ એક મનમાં સ્વપ્નમાં આકાશવાણી જેવું માનતો હતો અને બીજું મન એ તો સમણો જ છે ને એમ કહીને ઉતારી દેતો હતો. પેલી ઘડી ગૌરી ને ધાબા કરતા કરતા તક્કો સૂચ્યો, જો આ ગૌરી તોણે ચડે તો સમણું સાચું, નકર ફોક. ગાયને તોણે ચડવું એ સ્વપ્ન જેવું અનિશ્ચિત હતું. ગૌરીનું પાણી જેટલું આકડું પટકળ હતું એટલે જ ઘડી હતી, બલકે ઘડ પણ વધારે હતું. કાળુએ ન્યાય કરવો તો બરાબર કરવો એ હિસાબે ગૌરીની ચમક વધારવા ગળે ઘંટડી બાંધી. હવે તો બસ ને, હવે તો સાંજે જણાઈ જશે. પેલી પહેલા ત્યાંને કોટે બાંધતા હોય તો ઠીક, ભલીએ કહ્યું. ઘડી તોણે ચડે ત્યાં જ ખરું મનાય, કાળુએ ભલીને જવાબ આપવા સાથે પોતાના મનને

રામો તો હસવા જ લાગ્યો. અરે કાળુ ભાઈ, ઘરડી ગાયને ગળે ટોકરો, પણ એને કાળુને એ જ જવાબ આપ્યો. તો જ ખરું ને, સાચા જૂઠાના પરખા કઈ અમથા થાય? લે રેવા દે રેવા દે, જૂઠને સાચ કરવા જાય એ બનતું હશે. ટોકરી બાંધો કે ટોકરાનો બાપ બાંધો, પણ જો તોણે ચડે તો જ સાચ ને. બિચારો રામો હવે કાળુ શું સાચું જૂઠું કરવા માંગે એને ખ્યાલ જ ન પડે. હા જા, અત્યારે ખબર પડી જશે, આ ગાયો રમાડતા જ હશે. પણ રામો શા માટે ઢોર છૂટ્યા, ત્યાં તો આખું એ ગામ કાળુને હસવા લાગ્યું. કાળુને મનમાં ફિકર પેઠી, કા તો સૌનું જૂઠું પડે. એટલું જ વળી સારું હતું કે કોદર ન હતો, રાજુને તેડવા માટે એની માએ ધકેલ્યો હતો, નહીં તો વળી કાળુએ પૂરેપૂરો નિરાશ કરી મૂક્યો હતો. ઠીક છે, સાચું હશે તો ગવરી તોણે ચડવાની જ છે, કાળુ સ્વગત બોલે. ગામનું એ 400-500 ધણ ઓઢણોમાં ગોદરે આવેલા એ વિશાળ ચોગાનમાં ભેગું થયું. ગાયો રમાડતા આ ખાસ યુવાન યુવતી અને છોકરાઓ ટેકરીઓ પર ખડા થઈ ગયા. માનો ગોવાળ તો ઉગવણી મેરની ડુંગળી ઉપર લાકડીનો ટેકો લઈ ઠંડે પેટે ધણને જોઈ રહ્યો હતો.

0: जानते हैं वियतनाम देश की जनसंख्या कितनी होगी? यही कोई 10 करोड़। इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में। सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा, तब कितना कष्ट घटा होगा।
1: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: એ આખું એ મેદાન બગલાની પાંખોથી તરવરી રહ્યું. દિવાળીના તહેવાર શરૂ થયા ત્યારથી ગાયની આંખો તો ફાટવા માંડી હતી. રમજી કર્યા પછી તો ચક્કર ચક્કર ફરવા માંડી. અંગ અંગ દુખતું હતું તો એ કાજુએ કચ્છનો વીડ્યો એક કિશોર પાસેથી થાળી લઈ લીધી. લાવ તું મારી પાસે. સૌ કોઈ સમજી ગયા કે કાળું પાણી રાખવા આગળ થયો છે. જ્યારે માના ગોવાળને તો કાળુએ ભલામણ કરી, માના કાકા ગમે તેમ થાય, આજ સાંજે મારી ગૌરીને તોણે ચડાવી. તમારે આપણી પાસેથી એક થેપાડું લઈ લ્યો. પણ માના ગોવાળને થેપાડું તો બ્રાહ્મણ કહી ગયા હતા. કોઈને કોઈને ગાય તોણે ચડવાની જ હતી. એના ધણી થેપાડું આપે છૂટકો જ ન હતો. તેથી જ તો ગોવાળે કહ્યું, આજનું થેપાડું લખાઈ આવે છું કાળું, પણ હા, થેપાડે થેપાડે ફેર ખડો. અરે, આપણું તો તમે પાણી બાંધી લો. ગોવાળ ખુશ થઈ ગયું. પણ તો તારી ગૌરી ચડી સમજી લે. પછી કાળુએ હોશિયાર રહેવાની સૂચના આપતા ગોવાળે આગળ મોકલ્યો. વળી કહ્યું, જો જો હો કાળુ, તમે બધા જો

દોડતા દોડતા કોઈ પડી ગયો તો કોઈ વરા પડ્યો, તમ તમારે બેફિકર રહો. શું કાળું પોતાના સપનાને સાચું કરવા માટે કઈ હદ સુધી જાશે જાણશું આ નાનકડા.

શંકરનો ભગો અને વેચાતનો નાનો ભાઈ પણ જઈ ભળ્યા. ત્રણેય લાકડા વડે થાળીઓ ખખડાવવા માંડી. આસ્તે આસ્તે પગ ઉપાડતા ગાયોને બોલાવવા લાગ્યા. ગોવાળ તરફ મોં કરીને ઊભેલી ગાયો થાળીના રણકા તરફ મોં ફેરવ્યા અને પોતાના કાન માંડ્યા. સળવળ થયો, ડગ ભર્યા અને અડધે મેદાને જતા પગ ઉપાડ્યા. પેલો ગોવાળો બચ્ચેનો બે રાસવા અંતર ઘટવા લાગ્યો. એક રાસવા અને છેલ્લે હાથ ભર. ભગાની પાણી તો દબાય ને ન દબાય ને મેદાને છેડે આવી પહોંચ્યો. બાજુમાં વળી ત્યાં ટેકરીઓ ચડી ગયો, જ્યારે ગાયો સીધી ગામ તરફ. પણ ત્યાં તો બીજા જુવાનો લાકડી સાથે આડા ફર્યા. થંભી ગયેલી ગાયો વળતા મોં ફેરવે ત્યાં અવાજ. ગાયોના કાન હરણની જેમ સરવા થઈ ગયા. ક્ષણ વળતો થાળીના પેલા ઊંડા ઊંડા રણકા સાથેની દૂરથી આવતા અવાજને ઓળખી રહી. 20 વર્ષનો જૂનો અને જાણે તો માનો ગોવાળ ડુંગરી ઉપર ચડીને લલકારી રહ્યો હતો. રામાએ કાળુને કહ્યું, તું થાળી લઈને આગળ થયો હતો એટલે એ વખતે તો ગૌરી આગળ હતી, પણ જો આ ફેરા આગળ થઈ જાય તો તારો ટોકરો બાંધેલો ખરો જા. તો ખરો જુઓ લે ભાઈ, કાળુએ બીજા લોકોની રામાની કબૂલાત સંભળાવી. એટલું જ નહીં, સાંજ સુધી તોણે ચડતા સુધી રાહ જોવાને બદલે પોતાના મનને એમ પટાવી લીધું, તોરણ ફોરણ કઈ ના. અને લોકોને કહ્યું, આ ફેરા જો ગૌરી ગાયોના આખા ટોળાને વિંધીને આગળ નીકળી જાય તો ખરું ને, તો તો તોણે ચડ્યા બરાબર માનશો ને. સૌ કોઈએ કબૂલ કર્યું. હા જો આ વખત છેલ્લેથી પહેલે પહોંચી જાય તો તારી ગૌરી તોણે ચડી અમે માની લઈશું. રામાએ સૌ વતી કહ્યું. શું ખરેખર ગૌરી

0: जानते हो, बेल्जियम या ग्रीस की कुल आबादी भी इतनी नहीं है, जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं। 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार।
1: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: ગૌરી અડધું ટોળું વટાવી ચૂકી હતી. અધૂરે મકુરું માના ગોવાળે એનું નામ પુકાર્યું. ગૌરીનું નામ સાંભળતા જાણે પોતાની ધરતી તોડી નાખી. બીજી ગાયો કમ છંછેડેલી ન હતી. દોડ દોડમાં, રમતમાં, પેલી દ્રષ્ટિમાં 8-10 ઘોડા ઉપર વંચાઈ ગઈ હતી. જ્યારે અહીં તો આખા ગામનું દ્રષ્ટિબિંદુ એ છાપથી ઓળખાઈ આવતી એકમાત્ર ગૌરી પર જ હતું. કાળો તો શ્વાસ લેવો પણ ભૂલી ગયો. જીવ પણ આંખ સામે આવી ગયો. નક્કી કબૂલ કરવું પડ્યું. કાળો કઈ ગાડો નથી. ઘડી ગાયને અમથો ટોકરો બાંધે, લોકોએ પણ કાન પકડે. આપણે હસતા હતા, પણ ગૌરીએ રંગ રાખ્યો હો ભાઈ. ને કાળુએ આ પંચવાયકાને સાચી લેખી, સપનાને સાચું ગણ્યું. ખુશ થઈ ગયો, ભાનમાં આવતા હસ્યો અને બબડ્યો, શું મન રમાડે છે ગાંડા. છેલ્લી વખત માનો ગોવાળ જ્યારે બોલ્યો ત્યારે એના ઘનઘોર ડુંગળીનો લોક

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારત ના પ્રધાનમંત્રી દેશમાંથી સૌ ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની આકાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઊર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો બાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 91.4 FM રેડિયો બાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો બાલનપુર પર તમારા તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 91.4 FM રેડિયો પાલનપુર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર સૂર્યઘર.